નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર, અગ્રહાયણ, દિનાંક 9, શક સંવત 1948, એટલે કે તારીખ 31 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58:37 થઈ છે. આ સાથે જ અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ શરણાઈના મંગળ સ્વરોથી.

0: कि कर्म किए जा फल की इच्छा मत कर रे इंसान, सौनु भलू इमाज आपनु भलू।
1: विचार बिंदु।
2: आप सांभळी रह्या हता विचार बिंदु। आजनो विषय हतो नामनो मोह। पठन करी रह्या हता सुरेश बिजलाणी। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો। પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। કાર્યક્રમમાં સૌપ્રથમ રચના સાંભળીએ તુલસીદાસજીની, અર્જણગીરી ગોસ્વામીના કંઠે।

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

બાલકદાસ કાપડીના સ્વરમાં એક પ્રાચીન રચના આપે સાંભળી. ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ ભારતી વ્યાસના કંઠે દાસી જીવણની આ રચના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વહુ જી, મમ્મીજી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
4: તો લેવડ દેવડ
3: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
4: ઓ,
3: જેમ કે યુપીઆઈ થી.
4: અચ્છા.
3: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
4: કયો નિયમ મમ્મીજી?
3: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
4: તમે પણ ને મમ્મીજી.
5: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
6: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

ભક્તિ રચનાઓનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જેમાં હમણાં જ આપે કરસન સાગઠિયાના સ્વરમાં મોરાર સાહેબની રચના સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર બારોટના કંઠે દાસ દાહિયાની આ સુંદર રચના.

દાસ જીની રચના પ્રભુદાસ ગોંડલિયાના સ્વરમાં હમણાં જ આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ યશવંત ભટ્ટના કંઠે લીરલબાઈની આ સુંદર રચના.

0: નિરલબાઈની રચના યશવંત ભટ્ટના કંઠે હમણાં જ આપે સાંભળી, અને આ સુંદર રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આજનો વિષય ચોમાસામાં ગલગોટાની ખેતી. પ્રસ્તુતિ સીડી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજનો કૃષિ માહિતીનો વિષય છે ગલગોટાની ખેતી. તો મિત્રો, ભારત અને ગુજરાતમાં ફૂલોની ખેતી એક ઉદ્યોગ તરીકે વિકસી રહ્યો છે. ગુજરાતમાં વેપારી ધોરણે ગલગોટા, ગેલાડિયા, ગુલાબ વગેરે ફૂલોની ખેતી કરવામાં આવે છે. ગલગોટાની ખેતીની વિગતે વાત કરીએ તો ફૂલોની ખેતીમાં ગલગોટાની ખેતીએ આગવું સ્થાન મેળવ્યું છે. કારણ કે ગલગોટા બધા જ પ્રકારની જમીનમાં તેમજ આબોહવામાં અને વર્ષની ત્રણેય ઋતુમાં તેની ખેતી થઈ શકે છે. આ ઉપરાંત ગલગોટા

0: કેળાનો પાક ખૂબ જ ખડતલ અને ફૂલો આકર્ષક રંગ અને આકારના હોવાથી ફૂલો લાંબા સમય સુધી ટકી શકે છે. તેમજ ફૂલોની મોસમ લાંબી હોવાથી અને ખેતી પદ્ધતિ ખૂબ જ સરળ હોવાથી ખેડૂતો આ પાકની ખેતી તરફ વધારે આકર્ષાયા છે. ગલગોટાના ફૂલો છૂટા અથવા હારતોરા બનાવીને વેચવામાં આવે છે. ગલગોટાના છોડનો ઉપયોગ લેન્ડસ્કેપ ગાર્ડનિંગમાં પણ કરવામાં આવે છે. એટલે આ તો થઈ તેના ઉપયોગની વાત. હવે ગલગોટાની અગત્યની જાતોની વાત કરીએ તો મિત્રો, બે પ્રકારના ગલગોટાના ફૂલોનો ઉછેર કરવામાં આવે છે. આ બંને પ્રકારના ગલગોટાના છોડ વાનસ્પતિક વિકાસ અને તેના ફૂલોના રંગ, આકાર અને કદની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા ધરાવે છે. આફ્રિકન ગલગોટાની વાત કરીએ તો આફ્રિકન ગલગોટાના છોડ 60-90 સેન્ટીમીટર જેટલા ઊંચા વધે છે. તેના ફૂલો મોટા કદના અને પીળા, નારંગી કે લેમન રંગના હોય છે. તેમજ ફૂલો સારી ટકાઉ શક્તિ ધરાવે છે. ગલગોટાના ફૂલોના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો વિકસાવવામાં આવેલ છે, જેવી કે જાયન્ટ ડબલ, આફ્રિકન ઓરેન્જ લેમન, ક્રેકર જેક, આલ્સ્કા ફાયર ગ્લોવ, ગોલ્ડન જ્યુબિલી, ચામ, હનીકોમ, ક્લાઇમેક્સ વગેરે જેવી. તેમજ સફેદ રંગના ફૂલો ધરાવતી સ્નોબોર્ડ નામની જાતો હોય છે. આ ઉપરાંત IARI નવી દિલ્હી દ્વારા પૂસા નારંગી અને પૂસા બનસંતી નામની હાઇબ્રિડ જાતો બહાર પાડવામાં આવેલ છે. આ બંને જાતો ગુજરાતના હવામાનમાં સફળતાપૂર્વક ઉછેરી શકાય છે અને હાલ તેનું ખૂબ સારું એવું વાવેતર પણ થાય છે. ગલગોટાની પૂસા બસંતી જાતની વાત કરીએ તો મિત્રો, ગલગોટાની પૂસા બસંતી જાત ગોલ્ડન યલો અને સન જાયન્ટના સંકરણથી વિકસાવવામાં આવી છે. આ જાતના ફૂલો પીળા રંગના અને કાર્નેશન પ્રકારના આકાર ધરાવે છે. આવી રીતે ગલગોટાની પૂસા નારંગી જાતની વાત કરીએ તો મિત્રો, ગલગોટાની પૂસા નારંગી જાત ક્રેકટ જેક અને ગોલ્ડન જ્યુબિલીના સંકરણથી તૈયાર કરવામાં આવી છે. આ જાતના ફૂલો નારંગી રંગના અને ડબલ પાંખડીવાળા કાર્નેશન પ્રકારના ફૂલો જેવા આકાર ધરાવે છે. હારતોરા બનાવવા માટે આ જાતના ફૂલો ખૂબ જ અનુકૂળ આવે છે. તેવી રીતે ફ્રેન્ચ ગલગોટાની વાત કરીએ તો મિત્રો, ફ્રેન્ચ ગલગોટાના છોડ 25-30 સેન્ટીમીટર જેટલા ઊંચા વધે છે. તેના છોડ કદમાં નાના પરંતુ ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. ફૂલો પીળા, નારંગી, લાલ, કથ્થાઈ રંગોના મિશ્રણના હોય છે. તેના ફૂલો સારી ટકાઉ શક્તિવાળા હોય છે. ફ્રેન્ચ ગલગોટાની મુખ્ય જાતોમાં બ્રાઉન સ્કાઉટ, પિગમી, બટરસ્કોચ, રસ્ટી રેડ, રોયલ બેંગાલ, મેરી જેન ફ્લેમ, રોયલ બ્રોકેટ, રેડ બ્રોકેટ, પેટાઇટસ જેવી જાતો વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત આફ્રિકન અને ફ્રેન્ચ ગલગોટાના સંકરણથી તૈયાર કરેલ બંનેની ગુણધર્મો ધરાવતી આંતરજાતીય સંકર જાતો જેવી કે રેડ એન્ડ ગોલ્ડ, નગેટ સોબોટ, 7 સ્ટાર જેવી જાતો વિકસાવવામાં આવી છે. ગલગોટાનું ધરું ઉછેરની વાત કરીએ તો મિત્રો, ચોમાસાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો જૂનથી જુલાઈ સુધીમાં ધરું તૈયાર કરવું જોઈએ અને જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ફેર રોપણી કરવી જોઈએ. આ રીતે તૈયાર કરવામાં આવે તો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ફૂલો મળી રહે છે. આ રીતે ગલગોટાના પાકનું આયોજન કરવામાં આવે તો બારેમાસ ફૂલો મળતા રહે છે. તો મિત્રો, ખેતી ઉપરાંત ખેડૂતો સાઇડ ઇન્કમ માટે પણ ઘણી વખત આવા ફૂલોની ખેતી કરતા હોય છે. ખાસ કરીને હમણાં કચ્છમાં ફૂલોની ખેતીનું પ્રમાણ પણ વધ્યું છે, ખાસ કરીને એમાં ગલગોટાની ખેતી. તો જેમ આપણે વાત કરી કે ધરું ઉછેર જૂનથી જુલાઈ સુધીમાં થઈ જાય, જુલાઈથી ઓગસ્ટ સુધીમાં એની ફેર રોપણી થઈ જાય તો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં ફૂલો મળે. તો મિત્રો, આ રીતે જો તૈયાર કરવામાં આવે તો ઉત્સવો દરમિયાન ફૂલો તૈયાર થાય અને ધાર્મિક સામાજિક પ્રસંગોમાં પણ ફૂલોની ખૂબ માંગ હોય છે ત્યારે આવા ફૂલોની ખેતી સમયને ધ્યાને રાખીને વાવેતર કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મળે અને ખેડૂતોને વધારાની આવક પણ મળી શકે.
1: આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. આજનો વિષય હતો ચોમાસામાં ગલગોટાની ખેતી. પ્રસ્તુતિ CD કરમશિયાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં ગાંધી વંદના અમે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગાંધી વંદના.

ગાંધીજી પાસે સમય છે, આપણી પાસે નથી. લેખક છગનલાલ જોશી. ગાંધીજી સાથે હું 1920થી 34 સુધી લગાતાર રહ્યો છું તેમ કહી શકાય. પણ એ દરમિયાન મને એકેય એવો પ્રસંગ યાદ નથી આવતો કે જ્યારે ગાંધીજીએ કોઈને એમ કહ્યું હોય કે હું બહુ કામમાં છું અને અમુક ફરજ બજાવવા માટે મને વખત નહીં મળે. ગાંધીજીને આમ તો 4 દીકરા હતા, પણ ગાંધીજીનો પરિવાર એ લગભગ આખો ભારત દેશ થઈ ગયો હતો. કેરળથી કાશ્મીર સુધી ગાંધીજીના આદેશ અનુસાર આશ્રમો સ્થપાયા હતા અને તેનું સંચાલન પરોક્ષ રીતે પોતે જ કરતા હોય એ રીતે સંચાલકોને ગાંધીજી નાની મોટી બાબતોમાં માર્ગદર્શન આપતા હતા. ગાંધીજીને નાના છોકરાથી માંડી કોઈ મોવડીએ લખેલ દરેક પત્રોનો જવાબ તેને વળતી ટપાલે મળ્યો ન હોય તેવું ભાગ્ય જ બનતું. ગાંધીજી કહેતા કે માનવીને કોઈ કામનો બોજ લાગતો જ નથી. જો માણસનું જીવન વ્યવસ્થિત ગોઠવાયું હોય તો તેનું નાનું મોટું દરેક કામ સરળ રીતે પાર પડી શકે એવી રીતે રોજિંદું કામ ગોઠવી શકાય. આથી જ આશ્રમના સંયુક્ત રસોડામાં રોજ સવારે નાસ્તો કર્યા પહેલાં શાક સમારવાનું કામ ગાંધીજી પોતે અચૂક કરતા હતા. કોઈ નાનો કે મોટો માણસ આશ્રમમાં માંદો પડે તો તેની ખબર પૂછવા માટે તથા તેની સારવારની વ્યવસ્થા કરવા માટે તેઓ જાતે જ ગયા વિના ન રહેતા. પ્રવાસમાં તેમને જાણવા મળે કે કોઈ ઓળખીતા માંદા પડ્યા છે તો તેમને મળવા જવાનું કદી ચૂકતા નહીં. પોતાને જ્ઞાન વિકાસ માટે અમુક વાંચન કે ખાસ અભ્યાસ આવશ્યક છે તેમ ખાતરી થાય તો એ માટે પોતાની પાસે સમય નથી એવી ફરિયાદ તેમને કદી કરી નહોતી. અમે સૌ જેલમાં સાથે હતા ત્યારે કેટલાક મિત્રોએ ગાંધીજી સમક્ષ એવી ફરિયાદ કરી કે તેમણે હજુ સામ્યવાદી સાહિત્ય જોઈએ તેવું વાંચ્યું નથી. આથી જેલમાં સોમવારના દિવસે જમતી વખતે પપૈયું ખાતા ખાતા કે ખજૂરની પેશી ચાવતા ચાવતા પણ તેમને હ્યુમેનિટી અપરૂટેડ અને રેડ બ્રેડ વગેરે પુસ્તકો મનનપૂર્વક વાંચતા મેં જોયા છે. જેલમાં એકવાર લીલાવતી મુનશી મળવા આવ્યા હતા. એ વખતે તેમણે પ્રેમપૂર્વક એવી માંગણી કરી કે ગાંધીજીએ મુનશીના પુસ્તકો ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા વગેરે વાંચવા જોઈએ. આ પુસ્તકો વાંચવા તેમણે લાઇબ્રેરીમાં એટલે કે શૌચાલયમાં અમારી પાસે મુકાવ્યા હતા જેથી ત્યાં જેટલો વખત મળે એ દરમિયાન તે વાંચી શકાય. આ રીતે તેમણે તે પુસ્તકો ત્યાં વાંચી પણ કાઢ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં પોતાના સાથીઓ મદ્રાસી છે એટલે પોતે તમિલ શીખવું જોઈએ તેમ માનીને તેઓ તામિલ પણ શીખ્યા. બંગાળમાં નોઆખલીમાં ગામડામાં કામ કરવું પડેલું ત્યારે બંગાળીઓ સાથે આત્મીયતા કેળવવા ખાતર બંગાળી શીખવું જોઈએ એવું અંતસ્ફુરણ થતાં 78 વર્ષની ઉંમરે તેઓ બંગાળી પાઠો લખવામાં અને બંગાળી બાળપોથી વાંચવામાં રસ લેતા હતા. દક્ષિણ આફ્રિકામાં કોઈ ઓળખીતા વાળંદ કે વેપારીને અંગ્રેજી ભણાવવા માટે કંઈ પણ ફી લીધા વિના પગે ચાલીને તેઓ જતા હતા. હોસ્પિટલમાં ખાટલે પડેલા કોઈ દર્દીની પાસે પુસ્તક વાંચવા કે એના પત્રો લખી આપવા જેવું કામ કરવામાં બેરિસ્ટર થયા પછી પણ તેમને એક જાતનું શોળ ચડતું હતું. આ કામ કરવું છે એ બી ગાંઠ એક વખત મનમાં બંધાઈ એટલે તે કામ ગમે તેવું અઘરું હોય તો પણ પૂરું કરવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા હતા. રોજ 160 તાર કાતવા છે કે સવારે 4 વાગે

પ્રાર્થના કરવી છે કે સવાર સાંજ પોણો કલાક ફરવામાં ગાળવો છે, તો એ સંકલ્પને તેઓ જોડની જેમ વળગી રહેતા હતા. જેમણે ગાંધીજીની આત્મકથા વાંચી હશે તેઓ જાણતા જ હશે કે ગાંધીજીએ દાતણ અને સ્નાન કરતા કરતા ગીતાના 13 અધ્યાય કંઠસ્થ કર્યા હતા. ગીતાનું ભાષાંતર તમારે કરી આપવું જોઈએ એમ સ્વામી આનંદે કહ્યું ને ગાંધીજીએ તે માની લીધું. તુરત જ રોજ એક શ્લોકનું ભાષાંતર કરવાનું તેમણે વ્રત લઈ લીધું. એમાંથી જ આપણને અનાસક્ત યોગ પુસ્તક મળ્યું. ગાંધીજીએ જેટલા વર્ષ ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન કે હરિજનનું તંત્રીપદ સંભાળ્યું એમાં એક પણ સપ્તાહ એવું ખાલી ગયું નથી કે જ્યારે આ સાપ્તાહિકોમાં તેઓ પોતાની ધારણા પ્રમાણે લેખ લખી શક્યા ન હોય. મહાભારત સળંગ વાંચ્યા સિવાય હિન્દુ ધર્મનું હાર્દ સમજાય નહીં એવું એક વખત તેમને સમજાતા 1922માં યરવાડા જેલમાં ગયા કે તુરત જ મહાભારતના પૂરેપૂરા 18 પર્વ તેઓ ધ્યાનપૂર્વક વાંચી ગયા હતા. ગાંધીજી પાસે કોઈ કામ બીજા નંબરનું ગણાતું નહીં. જે કામ જરૂરી છે તે કામ પાર પાડવા માટે સમય અને શક્તિનો અખૂટ ભંડાર તેમની પાસે હતો. આવા અનેક દ્રષ્ટાંતો ગાંધીજીના રોજબરોજના જીવનમાંથી મળે છે. પાયખાના સફાઈ, રક્તપિત્યાના ઘા ધોવા, સાથીઓને પ્રેમપત્રો લખવા, મોટી રાજરમતોના વ્યૂહ ગોઠવવા કે પુસ્તકોનું મનન કરવા જેવા નાના મોટા કામ માટે જરૂર પડે તો ગાંધીજીને સમય મળી શકતો. ત્યારે આપણા જેવા સામાન્ય માણસને માટે હું કામમાં છું એમ કહેવું કેવું બેહુદી ગણ

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSMEને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ છે, જેમાં પ્રથમવાર ઇન્સેન્ટિવ વિતરણની જોગવાઈ સાથે MSMEને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત હોદ્દેદારોના શપથગ્રહણ સમારોહમાં આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, ગુજરાત હવે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, ગિફ્ટ સિટીમાં AI સેન્ટર અને ડેટા સેન્ટર જેવા ભાવિ ક્ષેત્રોમાં અગ્રેસર બની રહ્યું છે. રાજ્ય સરકાર ઉદ્યોગકારોની પડખે છે તેમ જણાવી શ્રી પટેલે મેક ઇન ગુજરાત, મેક ફોર વર્લ્ડના લક્ષ્ય સાથે 5 ટ્રિલિયન ઇકોનોમી અને વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી પોલીસ તંત્ર અને વિવિધ જિલ્લા વહીવટીતંત્ર આગોતરી

0: તૈયારીઓ સાથે સજ્જ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા વિવિધ વિભાગો સાથે મળીને સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન બનાવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું. વિવિધ જિલ્લા કલેક્ટરો દ્વારા પણ ભારે વરસાદની આગાહીને લઈને આગોતરા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. દરમિયાન અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
1: 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે. આપણી પાસે જિલ્લામાં 3 ટીમ્સ અવેલેબલ છે, સ્પેસિફિક ટીમ. 1 એનડીઆરએફ ટીમ અવેલેબલ છે અને 2 એસડીઆરએફ ટીમ અવેલેબલ છે. આ ત્રણેય ટીમ આપણે ધોલકા, બાવલા અને સાણંદમાં સ્ટેશન છે અને જે તાલુકામાં અમે લોકોને જરૂરિયાત પડશે એ તાલુકામાં એ લોકોનો ઉપયોગ કરવાનો છે. બધા લોકોને અપીલ છે, કારણ કે શક્યતા ભારે વરસાદની છે, તો જ્યાં સુધી એકદમ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન ના હોય ત્યાં સુધી ઘરોમાંથી ન નીકળવાની એક અપીલ છે.
0: અમદાવાદના વિરમગામ તાલુકામાં થુલેટા ડેમ અંગે વિવિધ માધ્યમોમાં ચાલી રહેલા અહેવાલો અંગે ચેકડેમના મૂળ માળખાને કોઈ નુકસાન ન થયું હોવાનું તંત્રએ જણાવ્યું છે. ભારે વરસાદને કારણે માત્ર પાડાનું ધોવાણ થતાં નીચાણવાળા 5 ગામોના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદની આગાહીને લઈને ફાયર વિભાગ દ્વારા 19 મિની ફાઇટર સહિત 17 ઇમરજન્સી ટેન્ડર સ્ટેન્ડ બાય રખાયા છે. તમામ ફાયર સ્ટેશન દર 3 કલાકે સંબંધિત વિસ્તારમાં નિરીક્ષણ કરશે. તાપીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉકાઈ તાલુકામાં નીચાણવાળા વિસ્તારના લોકો અને આશ્રમ શાળાના 139 જેટલા બાળકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ નાગરિકોને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
2: મારી એક વિનંતી જે છે દરેક તાપીજન પાસેથી આ છે કે આવતા 36 કલાક આપણા માટે બહુ જ અગત્યના છે. બહુ તો નીચાણવાળો વિસ્તાર છે કે કાચા ઘર છે કે જ્યાં શિફ્ટની જરૂરિયાત જણાય છે. અત્યારે તંત્રની ટીમો જે આમ કામમાં લાગેલા છે અને વધારેથી વધારે સહયોગ આપો. ત્યાં શેલ્ટર હોમમાં બધી વ્યવસ્થાઓ જે છે, સાથે સાથે જે પશુધનને જે છે બધાને ખોલીને રાખો તો એ આપણી રીતે જે છે આમાં સેટ થઈ શકે છે. અને સાથે સાથે ક્યારે પણ કોઈ નાની ઘટના હોય કે મોટી ઘટના હોય જિલ્લા વહીવટીતંત્રનો તાલુકા લેવલે કે સરપંચ લેવલે કે જિલ્લા કક્ષાએ ધ્યાન
0: મહેસાણામાં તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિએ જણાવ્યું હતું.
3: મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે. વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી નિમણૂક કરેલ છે. એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે. મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220, 222 અને 220, 299 નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈ પણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું.
0: અમરેલીમાં ફાયર અને એનડીઆરએફ ટીમોને સ્ટેન્ડ બાય રખાય છે. મોરબીમાં એસડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ સલામત સ્થળે બાંધવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં સગર્ભા માતાઓ, ગંભીર દર્દીઓના આગોતરા સ્થળાંતર, ગ્રામ્ય કક્ષાએ શેલ્ટર હોમ અને આરોગ્ય કીટની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે. તો માર્કેટ યાર્ડ ખાતે અનાજનો જથ્થો પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગમાં પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આપત્તિ વ્યવસ્થાપનની બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરાઈ. તો પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyaiar.gov.in/gu અને અમારા એક્સેન્ડલ yairnews_abad ફોલો કરશો. ભારે વરસાદની આગાહીને પગલે સંભવિત સ્થિતિને ધ્યાને રાખી રાજ્યમાં 11 જિલ્લાની શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. આ તમામ જિલ્લાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આજે નર્મદા જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ

0: અંગે હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ માહિતી આપી.
1: 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, अहमदाबाद, आनंद, बड़ोदा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, दांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली, दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाद के लिए दिया गया है.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના કેટલાક તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં વહેલી સવારે 4 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. દુબઈથી અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફરની તપાસ કરતા તેમની પાસેથી માન્ય દસ્તાવેજો વિનાના 24 કેરેટના 240 ગ્રામ વજનના સોનાના ઘરેણા મળી આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા એક સપ્તાહમાં જ 75 લાખથી વધુની કિંમતનું સોનું પકડી પાડવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એટીએસના મુખ્ય મથકની મુલાકાત લઈ એટીએસ અને ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. તેમણે સમીક્ષા બેઠક યોજી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને પડકારો સામે લડવા માટેની વ્યૂહરચના પર ખાસ ભાર મૂક્યો. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. તેમણે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા તૈયાર કરાયેલા 15 જેટલા વિભિન્ન મોડલ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું. શિક્ષણ રાજ્યમંત્રી રેવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યાસેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મંત્રીએ વિદ્યાર્થીઓને ફરી શાળાએ લાવવાની કામગીરી કરવા બદલ 10 શિક્ષકોને સન્માનિત કર્યા. નવી દિલ્હી ખાતે રમાયેલી 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષ ટીમે મલેશિયાને 3-2થી હરાવી સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય ટીમે મલેશિયાના સિદી ફેવનજુંગને 11-7, 11-7થી પરાજય આપી સુવર્ણચંદ્રક જીત્યો. વિશ્વ ટેબલ ટેનિસ ડબલ્સ રેન્કિંગમાં વિશ્વની બીજા નંબરની જોડી ગણાતા ગુજરાતના માનવ ઠક્કર અને માનુષ શાહે આ ટુર્નામેન્ટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરાશે અને તૈયારીઓને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSME પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ, શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોના સાથે ઝડપાઈ. અને રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપ મોહમ્મદ રફીના સ્વરમાં સુંદર ભક્તિ રચનાઓ સાંભળશો.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જેમાં આજે મોહમ્મદ રફીના સ્વરમાં ભજનો પ્રસારિત કરી રહ્યા છીએ.

0: અને આ સુંદર ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય શહીદ ઉધમસિંહની શહીદ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ.
1: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક મહાન ક્રાંતિકારીઓના શૌર્ય, ત્યાગ અને બલિદાનથી ઉજ્જવળ બન્યો છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અસંખ્ય વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આવા મહાન ક્રાંતિકારીઓમાં શહીદ ઉધમસિંહનું નામ ખૂબ જ આદર અને ગૌરવથી લેવામાં આવે છે. તેઓ અદમ્ય સાહસ, દેશભક્તિ અને ન્યાયપ્રિયતાના પ્રતીક હતા. દર વર્ષે 31 જુલાઈએ તેમનો શહીદી દિવસ સમગ્ર દેશમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે દેશવાસીઓ તેમના અમૂલ્ય બલિદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. શહીદ ઉધમસિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899 રોજ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. તેમના બાળપણનું નામ શેરસિંહ હતું. નાની ઉંમરે જ તેમના માતા પિતાનું અવસાન થતાં તેઓ અનાથ બન્યા હતા. ત્યારબાદ તેઓ અને તેમના ભાઈ અમૃતસરના એક અનાથાશ્રમમાં રહેવા લાગ્યા. અનાથાશ્રમમાં જ તેમનું નામ ઉધમસિંહ રાખવામાં આવ્યું. બાળપણથી જ તેઓ બહાદુર, સ્વાભિમાની અને દેશપ્રેમી સ્વભાવના હતા. 13 એપ્રિલ 1919 રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં બનેલી દુઃખદ ઘટનાએ તેમના જીવનમાં મોટો ફેરફાર લાવ્યો. તે દિવસે હજારો નિર્દોષ ભારતીયો બૈસાખીના પવિત્ર તહેવાર નિમિત્તે એકત્ર થયા હતા ત્યારે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરના આદેશથી સૈનિકોએ નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હત્યાકાંડ માટે પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરની નીતિઓને પણ જવાબદાર માનવામાં આવતી હતી. આ નરસંહારમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો ઘાયલ થયા. આ ભયાનક દ્રશ્ય જોઈને ઉધમસિંહે દોષિતોને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે ઘણા વર્ષો સુધી ધીરજપૂર્વક યોગ્ય તકની રાહ જોઈ. આ દરમિયાન તેઓ વિવિધ દેશોમાં ફર્યા, ક્રાંતિકારીઓ સાથે સંપર્કમાં રહ્યા અને સ્વાતંત્ર્ય ચળવળને મદદરૂપ બન્યા. આખરે તેઓ ઇંગ્લેન્ડ પહોંચ્યા અને 13 માર્ચ 1940 રોજ લંડનના કેક્સ્ટન હોલમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન માઇકલ ઓડવાયરને ગોળી મારીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો. આ ઘટના પછી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ તરફ આકર્ષાયું. આ ઘટના બાદ ઉધમસિંહની ધરપકડ કરવામાં આવી. તેમના વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો, પરંતુ તેમણે પોતાના કાર્ય અંગે કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નહીં. તેમણે નિર્ભયતાથી જણાવ્યું કે તેમણે પોતાના દેશના નિર્દોષ લોકો માટે ન્યાય મેળવવા આ કાર્ય કર્યું છે. તેમની દેશભક્તિ અને નિડરતા જોઈને અનેક લોકો પ્રભાવિત થયા. અંતે 31 જુલાઈ 1940 રોજ લંડનની પેન્ટનવિલ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી. તેઓ હસતા હસતા દેશ માટે શહીદ થયા. તેમનું બલિદાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સદાય અમર રહેશે. વર્ષ 1974 તેમના અસ્થિ અવશેષો ભારત લાવવામાં આવ્યા, જ્યાં તેમને રાષ્ટ્રીય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહીદ ઉધમસિંહનો શહીદી દિવસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં તેમના જીવન અને બલિદાન વિશે વ્યાખ્યાનો, નિબંધ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તેમના સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે અને 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ દિવસ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, હિંમત અને કર્તવ્ય નિષ્ઠાની ભાવના વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. ઉધમસિંહનું જીવન આપણને શીખવે છે કે અન્યાય સામે હંમેશા હિંમતપૂર્વક અવાજ ઉઠાવવો જોઈએ. દેશ માટે નિસ્વાર્થ સેવા, સત્ય પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ એ જ સાચા નાગરિકના ગુણો છે. તેમનું જીવન એ વાતનો પુરાવો છે કે એક વ્યક્તિનો અડગ સંકલ્પ પણ ઇતિહાસમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો શહીદ ઉધમસિંહનો શહીદી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સંસદે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ 2026 પસાર કરી દીધું છે અને ગઈકાલે રાજ્યસભાએ તેને મંજૂરી આપી હતી. બુધવારે લોકસભા દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. બપોરના ભોજન પછી ગૃહ ફરી શરૂ થયું ત્યારે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે બિલ રજૂ કર્યું. અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે બિલ પર ચર્ચા માટે 7 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ છે, જેમાં 10 વર્ષ સુધીની કે 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરાવવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારા માટે આ વિધેયક લવાયું હતું. તેનો ઉદ્દેશ્ય વંદે માતરમને, રાષ્ટ્રગાન જનગણમનને સમાન બંધારણીય સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અને બીજા બંને સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, આ વિધેયક માત્ર કાયદાકીય સુધારો નહીં પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય ઓળખ અને દેશના સ્વતંત્રતા સંગ્રામના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર રખાઈ છે. ગાંધીનગર

इट्स स्टेट कंट्रोल रूम साथ जिला कंट्रोल रूम 24/7 कार्यरत रहेशे। पोलीस, होमगार्ड, जीआरडी, टीआरबी ने फायर सर्विसना જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાયા છે। આગામી 24-48 કલાક દરમિયાન માનવ જીવન અને પશુધનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા ડીજીપીએ નિર્દેશ આપ્યો છે। રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય તથા આજે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે કચ્છમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે હવામાન વિભાગના વર્તારા મુજબ રાજ્યની સાથે કચ્છમાં આગામી 7 દિવસ ચોમાસું જામવાની પૂરેપૂરી શક્યતા છે। ભારે વરસાદને પગલે પવનની ઝડપ વધી શકે છે, જેને લઈને દરિયામાં માછીમારોને માછીમારી ન કરવા જણાવાયું છે। મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ છે। અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી। હવે આ નિર્ણયના પરિણામે તેઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓ જેવા કે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકુન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે। ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓને બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા, જેને પગલે આ નિર્ણય લેવાયો। વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં પેટાચૂંટણી માટે ગઈકાલે 260 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું। આ બેઠક પર 37.50% મતદાન નોંધાયું। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની ભાવી આજે ઈવીએમમાં કેદ થયું। આ પેટાચૂંટણી માટે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે। 1 મહિનો ચાલનારા હિંડોળા મહોત્સવનો આજથી આરંભ થાય છે। વર્ષોની પરંપરા અનુસાર અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય અને કૃષ્ણ મંદિરોમાં વિવિધ કલા, કારીગરી અને સંસ્કૃતિના દર્શન કરાવતા હિંડોળા યોજાય છે। ભુજ, અંજાર, માંડવી વગેરે શહેરોમાં સ્વામિનારાયણ મંદિરો, દ્વારકાધીશ અને સ્વામી લક્ષ્મીનારાયણ મંદિરોમાં સાંજના ભાગમાં યોજાતા કલાત્મક હિંડોળા જોવા લોકો ઉમટી પડે છે। આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ થરાદ ખાતે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે। આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે। કચ્છમાં રાજ્યમંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

0: अनिवार्य हो गया। टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा।
1: સંસદે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાજ્યસભાએ ગઈકાલે તેને મંજૂરી આપી, જ્યારે બુધવારે લોકસભામાં બિલ પસાર થયું હતું. જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ બિલ રજૂ કર્યું હતું. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી ઘણી આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આવા કેસોના ઝડપી નિકાલ માટે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત સ્થાપિત કરવાની પણ જોગવાઈ છે. અગાઉ ગૃહમાં બિલ રજૂ કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે કોઈને પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં નાખવા દેવામાં આવશે નહીં. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને ગઈકાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ બુધવારે આ બિલ પસાર કર્યું હતું. ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં વધુ સુધારો કરવા માટે આ બિલ રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય વંદે માતરમ અને રાષ્ટ્રગાન, જણગણમન અને સમાન બંધારણને સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં ફસાઈ ગયા છે. માહિતી અનુસાર ઘાતક વિસ્ફોટના કલાકો પછી શરૂઆતમાં 7 ખાણીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને બાદમાં 11 વધુ મૃતદેહો મળ્યા હતા. સરકારી ખાણ નિરીક્ષકે જણાવ્યું કે જ્યાં સુધી ફસાયેલા બધા ખાણીઓ મળી ન આવે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નાગરિકો પર કરાયેલી હિંસા બાદ જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, જેમાં 40થી વધુ લોકો માર્યા ગયા છે. સ્થાનિક સત્તાવાળાઓ હવે મૂળભૂત અધિકારોની માંગ કરતા મહિલા પ્રદર્શનકારીઓને નિશાન બનાવી રહ્યા છે. રાવલકોટ અને મીરપુરમાં દમનનો વિરોધ કરી રહેલી મહિલાઓ પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે. આ તણાવ વચ્ચે જ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં પ્રાદેશિક ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે દેખાવકારોએ પોતાની માંગણીઓ સ્વીકારવા માટે ઇસ્લામાબાદ પર દબાણ લાવવા મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાનો નિર્ણય પણ લીધો છે. વિશ્લેષકોનો દાવો છે કે વિરોધ શરૂ થયા પછી માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા 125ને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે નશામુક્ત ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. રાજ્યસભામાં પ્રશ્નકાળમાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, દેશને નશામુક્ત બનાવવા તમામ આધ્યાત્મિક સંગઠન, કોલેજ, વિશ્વવિદ્યાલય અને મેરા ભારતના યુવાનો એક મંચ પર આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ AIR News_ABID ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આવતીકાલ સુધી દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી છે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક છે અને તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
2: મોસમ વિભાગને આજ મધ્ય ઓર દક્ષિણ ગુજરાત કે 13 જિલ્લો મેં અત્યધિક ભારી બારિશ કા રેડ અલર્ટ જારી કિયા હૈ, જિનમે અહેમદાબાદ, આણંદ, સુરત, નવસારી ઓર વલસાડ જિલ્લે શામિલ હૈ. સભી ઉચ્ચ જોખિમ વાલે ક્ષેત્રો મેં પ્રશાસન ઓર આપદા પ્રબંધન ટીમે પૂરી તરહ સે મુસ્તૈદ હૈ. એહતિયાત કે તોર પે અહેમદાબાદ, નવસારી, ભરૂચ સહિત કઈ પ્રભાવિત જિલ્લો મેં આજ સ્કૂલ ઓર કોલેજ બંધ રહેંગે. ઇસ બીચ રાજ્ય સરકાર ને જિલ્લા પ્રશાસન કો નીચલે ઓર બાઢ કે આશંકા વાલે ક્ષેત્રો મેં રહેને વાલે લોગો કો તેજી સે શેલ્ટર હોમ મેં સ્થાનાંતરિત करने के सख्त निर्देश दिए हैं. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: આ સાથે જ મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે માટે જે વરસાદ છે તેમના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, કેરળ અને માહેના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. IMD આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની

0: આગાહી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત, પંજાબ, કોકણ, ગોવા, ઓડિશા, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ આવી જવામાંની પરિસ્થિતિઓની આગાહી છે. હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, લક્ષદ્વીપ, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં દિવસ દરમિયાન વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારત, છત્તીસગઢ, ગુજરાત ક્ષેત્ર અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. કેરલમમાં આજે 14 જિલ્લામાંથી 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કેરલમમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહીની સાથે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો છે, જ્યારે કામના બબલ અને ગરિમાએ અઝરબૈજાનના બાકુમાં મહિલા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 57 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં નિકિતાને અમેરિકાની એપેનેસા એલિસન સામે 0-6 હારનો સામનો કરવો પડ્યો. 49 કિલોગ્રામ કેટેગરીમાં કામના બબલે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં રશિયાની ખેલાડીને 3-2 હરાવી, 73 કિલોગ્રામ કાંસ્ય ચંદ્રક મેચમાં ગરિમાએ સ્પેનની પોલા બેનેક્સા પેરેઝને હરાવી હતી. ગ્લાસ્ગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેટલિફ્ટર લવપ્રીત સિંહે પુરૂષોના 110 કિલોગ્રામ વર્ગમાં રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે સીમા કાલીરામનાએ મહિલા ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા ડિસ્કસ થ્રો સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામનાને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કાલીરામનાની સિદ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે તે તેમની દ્રઢતા, સમર્પણ અને સખત મહેનતનું પ્રમાણ છે. આ સફળતા યુવા મહિલાઓને રમતગમતમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપશે. ઓસ્ટ્રેલિયા 8મા દિવસે 110 મેડલ સાથે સ્પર્ધામાં આગળ રહ્યું, જ્યારે ભારત 17 મેડલ સાથે 10મા સ્થાને હતું. ભારતના મેડલની સંખ્યામાં 3 સુવર્ણ, 10 રજત અને 4 કાંસ્યનો સમાવેશ થાય છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અને જંતર મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન પર સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી સહિતના સમાચારો મુખ્ય શીર્ષકમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે, રાજ્યના 15 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ, અધિકારી કર્મીઓની રજાઓ રદ, સૈન્ય સ્ટેન્ડબાય, સ્કૂલ કોલેજોમાં રજા જાહેર. સંદેશનું મુખ્ય શીર્ષક છે, અસાધારણ સ્થિતિમાં પેલેટ ગન ચલાવી શકાય સુપ્રીમ. નવગુજરાત સમય લખે છે, અમેરિકાના 3 ફાઇટર જેટ્સ નષ્ટ કર્યા હોવાનો ઈરાનનો દાવો.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા, ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 લોકો ભૂગર્ભમાં દટાયા. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અંડર-17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહેરાવતે રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત આપને જણાવીએ. સવારે 8:30 વાગ્યે આપ સાંભળી શકશો સમાચાર હેડલાઇન્સ. હલ્લો કર્યું ગાલ કચ્છી કાર્યક્રમ પ્રસારિત કરીશું 8:32 મિનિટે, જેમાં લેબોરેટરી ટેસ્ટ કોરા કરાયા ખપે તે વિશે જી ગાલ બોલ. વક્તા રૂપલબેન રેલોન. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા આપ માણી શકશો 8:45 મિનિટે. 9 વાગ્યે પ્રસારિત કરીશું પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT. સંતવાણી તે અંતર્ગત ભજનો સાંભળશો. આજના ભજનો આપ માણી શકશો નારાયણ સ્વામીના સ્વરમાં, જેનો સમય રહેશે 9:32 મિનિટનો.

અમદાવાદ વડોદરાથી રિલે કરીશું, જેનો સમય રહેશે સવારે 10 વાગ્યાનો. 10 અને 30 મિનિટે મનોરંજન હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું, જેમાં આજે પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો. 10 અને 45 મિનિટે લોકસંગીત, જેમાં કચ્છી કાફી. ત્યારબાદ 11 વાગ્યાથી અમારા કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

આકાશવાણી ભુજ હવામાન સમાચાર સાંભળશો. હવામાન ખાતા તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 27 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આવનારા દિવસો માટે હવામાનનો વર્તારો જણાવે છે કે કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમ અથવા હળવો વરસાદ રહે, વાતાવરણ વાદળછાયું રહે. હવામાન ખાતા દ્વારા ખેડૂત મિત્રો તથા માછીમાર ભાઈઓ માટે વિશેષ કોઈ સૂચના આપવામાં આવેલ નથી. હવામાન સમાચાર પૂરા થયા.

0: over to VC Pramod.
1: Thank you, Anuja. Pledging fair exams, Parliament passing anti-paper leak bill is a top front page headline in all the dailies today. Amid deepening West Asia crisis, Prime Minister Modi chairs fourth special meeting of Cabinet Committee on Security, focusing on citizen safety and energy security. The Times of India headline says, PM reviews safety of seafarers, supply chain constraints. The dailies have also noticed the apex court's decision refusing ban on use of pellet guns by security for crowd control. Sikhs preservation of records, writes the Pioneer. The Economic Times says, on a war footing, India Inc. to step up festive hiring, with temporary recruitment is expected to rise 8 to 25% from last year. According to World Gold Council, jewellery loses sheen. Gold exchange traded funds glitter, cites the Hindu. And finally, with the start of the holy month of Shravan, the administration has made arrangements for the smooth flow of Kanwar devotees. The Statesman reports NCRTC adds 52 Namo Bharat trips, trains every 8 minutes daily to clear Kanwar Yatra rush. The Times of India adds 1,000 CCTV cameras, 4,000 cops for smooth Kanwar Yatra. And with that, it's back to you, Anuja.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Parliament passes Public Examinations Prevention of Unfair Means Amendment Bill with stricter punishment for paper leaks. Prime Minister Narendra Modi welcomes passage of the bill, saying it will make examination system more robust. Saudi Arabia and 13 other countries announce Maritime Defence Alliance to protect shipping in key waterways of West Asia. US President Donald Trump announces deal for complete disarmament of Hamas and other armed groups in Gaza. IMD forecasts extremely heavy rainfall in several parts of Gujarat during next 48 hours. Fishermen advise not to venture into sea till tomorrow. And weightlifter Lovepreet Singh wins silver medal at Commonwealth Games. Seema Kali Ramana bags bronze medal in discus throw. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. સંસદે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ 2026 પસાર. પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી બનાવવા માટે સતત માળખા પર લઈ રહી છે. મોદીના સોશિયલ મીડિયા સંદેશને અટકાવવા અંગે મેટાએ અફસોસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સંસદો સાથે મુલાકાત કરી. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1,500થી વધુ લોકોના મોત. એશ કૃષ્ણને જણાવ્યું કે સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને એક મજબૂત કરવા અને આત્મનિર્ભર બનાવવા 1,27,500 કરોડ રૂપિયાના અંદાજપત્ર સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કાને મંજૂરી. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ, શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ 12 જુલાઈ 2025 પ્રકાશિત કરાયો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર. રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે કચ્છમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. અને આજથી 1 મહિનો ચાલનારા હિંડોળા મહોત્સવનો આજથી આરંભ. ભુજ, અંજાર, માંડવી વગેરે શહેરોમાં સ્વામિનારાયણ મંદિરો અને દ્વારકાધીશ અને લક્ષ્મીનારાયણ મંદિરોમાં સાંજના ભાગમાં યોજાશે હિંડોળા. હવે પછીના મુખ્ય સમાચાર સવારે 9:30 મિનિટે.

0: हलो पलबेन आंजो स्वागत आया साजे कच्ची कार्यक्रम में।
1: धन्यवाद पल्लवी बेन, मुके कच्ची कार्यक्रम में बोलाए बदल।
0: त अज पा गाल करदासी लेबोरेटरी तपास कोलाए जरूरी आए, कोलाए पाके ही लैब मरे टेस्ट कराणा जरूरी आई है।
1: नेरो पल्लवी बेन, लेबोरेटरी टेस्टिंग लेबोरेटरी तपास एटले कराणी पे थी के पांजे शरीर में कडे कोरो तकलीफ थिए थी ई पांके खबर नती पे। अने हेवर कोरोना पुठिया मानसो में घणी बधी तकलीफू वद्दी वई हुई, तो रेग्युलर पांजो लेबोरेटरी तपास करायो तो पांके ख्याल अचे के पांजे शरीर में कोई पण जात जा रोग जो प्रवेश थियो है के न। एटले लेबोरेटरी तपास थी जो कोई पण रोग साबित थिए तो तपा एंजी सारवार करी सको अने एंजो उपाय करी सको।
0: बराबर, तो कई उम्र पुठिया पाके रेगुलर लोई चेक कराणो खपे भेण?
1: एंजी कोई पर्टिक्युलर कोई उमर नती वे, पण ते छताय जो स्त्री के पा ने लवनो तो 40 वर्ष जी उमर पुठिया स्त्री में घणा बधा हॉर्मोनल चेंजिस अचींदा वेता। तो स्त्री के वधारे पड़ती जे 40 वर्ष जी ऊपर जी स्त्रियों वेतियूं एनी के लेबोरेटरी तपास कराणी जरूरी थी थी वने। अने एड़ी ज रीते पुरुषों में पण अथवा तो बाड़कों में पण जन के जो कोई पण तकलीफ जणा जेती तो लेबोरेटरी तपास कराणी जरूरी थी वने थी।
0: बराबर, हेवर सरकार में घणी बधी योजनाओं हले तू तो एनसीडी जेड़ो कोई प्रोग्राम हले तो ई करवा रूपल बहन?
1: निरामय योजना हले थी, जे निरामय योजना एनसीडी अंतर्गत थी थी सिविल हॉस्पिटल में निरामय योजना वेती जे दर शुक्रवार जो थी थी इनमें जे डॉक्टर आके लिखी दींदा वेता ई तपास आके निरामय योजना में एनसीडी क्लिनिक जे वेती इनमें डॉक्टर द्वारा लखायली तपास आके मफत में थी वने थी।
0: अच्छा, एनसीडी एटले करो थी?
1: एनसीडी एटले नॉन कॉम्युनिकेबल डिजीज, एटले एड़ा रोग के जे वारसागत वे अथवा तो पांजे शरीर में कोई पण जात जी खामी के उणप वे तो इन जे कारणे जे रोग थींदा वे। अने ई रोग एड़ा वे ताकि जे पां कोई बे कोई के पण फैलाई न सके अथवा तो बे कोई में पांजे कारणे ई रोग न थई सके एन के चोवा जे एनसीडी। नेरो पल्लवी बेन, भेणे में पण घणा बधा जात जा रोग थई सकें था, जी के हेवर बहु हले तो अड़ी रीते ब्रेस्ट कैंसर एटले के स्तन जो कैंसर, ई घणो हले तो अड़ी ज रीते सर्वाइकल कैंसर एटले के गर्भाशय जो कैंसर, ई घणी बधी रीते हेवर बहु फैलाजे तो इन लाइ करे पण एनसीडी क्लिनिक में इनजी सारवार थी थी, इनजी तपास थी थी, लेबोरेटरी में इनजी घणी बधी तपास थी थी, जी के ब्रेस्ट कैंसर आए एटले के स्तन जो कैंसर आए इन लाइ करे हिकड़ी एफएनएससी करीने तपास चेती। एफएनएससी में करो वे तो के आंके एकड़ी नंडी नीडल એટલે એકડી નંડી સોઈ વજે મે અચેતી અને એનજી તપાસ કરાય મે અચેતી। ઈ તપાસ મે જો આંજો રિપોર્ટ પોઝિટિવ આયો તો આંકે બ્રેસ્ટ કેન્સર લે કરે આગળ બેઈ તપાસ કરાયણી પેતી। એડી જ રીતે જે સર્વાઇકલ કેન્સર આય તો એન લે કરે પેપ સ્મિયર જી પેપ ટેસ્ટ અચેતી। ઈ પેપ ટેસ્ટ મે આંકે ખબર પઈ શકે કે આંકે કેન્સર આય કે ન એન પુઠિયા અહીં વધારે બેઈ તપાસ કરાઈને અથવા તો સ્ત્રી રોગ નિષ્ણાંત જી સલાહ ગણીને અહીં આંજે ડોક્ટર એ જી સલાહ ગણીને અહીં એન વિશે વધારે માહિતી ગણી શકો।
0: અચ્છા, અને રૂપલબેન જો ભાઈ અહીં ચા એનસીડી જા બ્યા જો ટેસ્ટ અહીં કે ડાયાબિટીસ આય કે બીપી આય કે બીજા જો કોઈ તો એનમે કોરો કોરો ટેસ્ટ કરાણા ખપે જરૂરી આય?
1: નેરો બીપી એટલે કે બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશર મે એડો વેતો કે આંકે ઘણી વાર જો બહુ જ વધારે પડતો પસીનો થીએ, મથો દુખે, ગભરાટ થીએ તો આંકે બ્લડ પ્રેશર હોઈ શકે। એરો જરૂરી નહીં કે હુએ જ, પણ એ હોઈ શકે તો એનમે બ્લડ પ્રેશર મેં પણ એડો વેતો કે ઘણી વાર આંકે બ્લડ પ્રેશર હાઈ પણ થઈએ તા, બ્લડ પ્રેશર લો પણ થઈએ તા, તો એડી કોઈ પણ જાતની તકલીફ આંકે જણા જે શરીર મેં તો આંકે આજે ડોક્ટર વટે વની અને બ્લડ પ્રેશર તપાસ કરાયણ આપે અને ડોક્ટર જી સલાહ મુજબ આંકે એનજી જો આંકે બ્લડ પ્રેશર હાઈ કે લો અચે અને ડોક્ટર આંકે સલાહ દીએ તો એન પ્રમાણે આંકે એનજી દવા ચાલુ કરણી પે। એડી જ રીતે ડાયાબિટીસ આય તો ડાયાબિટીસ મેં પણ ઘણી બધી તપાસ થઈ હતી, જેમ અહીં ભૂખે પેટ પણ તપાસ કરાઈ શકો હતા જેમ કે જોવા જતો ફાસ્ટિંગ બ્લડ શુગર, અને જમે પુઠિયાજી તપાસ વેતી જેમ કે જોવા જતો પીપી ટુ બીએસ, અને બીજો 3 મહિને વાળો રિપોર્ટ વેતો કે જેને કારણે 3 મહિને સુધી મેં આજો ટોટલ કેટલી શુગર આય એ આજી અંતાનું ખબર પડી વને હતી। એટલે ડાયાબિટીસ જે પણ દર્દી કે વે અથવા તો આંકે તપાસ કરાયણી વે તો હકડી ભૂખે પેટવાળી તપાસ અહીં કરાયો અંતાનું આંકે આઈડિયા અંતાનું આંકે ખ્યાલ છે કે આંકે રોગ આય કે ન અહીંજી ડોક્ટરજી સલાહ ગણો અને એન પ્રમાણે અહીંજી દવાઓ ચાલુ કરી શકો હતા। ડાયાબિટીસ લાય કરે સૌથી પહેલાં તો અહીં ગમે તડે બનીને જે લોહી તપાસ કરાઈ

0: શકો ડાયાબિટીસ જી, એમ કે જોવા જઈએ તો રેન્ડમ બ્લડ શુગર એ તપાસ અહીં કરાયો અને એનમે કોઈ પણ જાત જો ફેરફાર છે કે આ જો રિપોર્ટ હાઈ છે વધારે છે તો આ કે બે મળે તપાસ કરાવીને આપે. અને 3 મહિને વાળો જે રિપોર્ટ થયે તો એનજો નામ હે HbA1c, એનમે આ કે ખબર પે કે 3 મહિને મેં આ જો બ્લડ શુગર કેટલી આય અને કેટલી વધઈ જાય અથવા તો ઘટઈ જાય.
1: તો રૂપલબેન હિતા ગાલ થઈ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જી, એટલે કે NCD જી. તો આવું તો એડો સુણ્યું હોય કે મળે ચાહે તા કે હોલ બોડી ચેકઅપ કરાવવાનું ખપે ને મળે લોહીજા ચેકઅપ કરાવવાના ખપે ને એ મળે કરવું જરૂરી હે?
0: નેરો પલ્વી બેન અહીં ચોથા યાંજી ગાલ સચી હે કે મળે લોહી જી તપાસ આખે શરીર જી તપાસ લોહી જી કરાય જી જરૂર નથી વે. પણ અમુક ઉંમર પોઠિયા જડે અમુક વારસાગત જે રોગ અહીં એ અમુક 40-45 ઉંમર થીએ ત્યાં જી એને પુઠિયા જી મળે રોગ લાગુ પહેતા તો એનલાય કરે આ કે ખરેખર અમુક તપાસ એટલે કે આખી બોડી જી તપાસ પણ કરાવવાની જરૂરી થઈ હતી. મને અહીં તંદુરસ્ત થયો કે અહીં જવા ન આવ્યો આ કે કોઈ જાત શરીર મેં કોઈ પણ જાત જી ખામી ના તો અહીં ન કરાયો તો હલે. પણ જડે આ કે અહીં લાગે કે આજે મેં હાણે થોડા થોડા ફેરફાર થઈએ હતા તકલીફો થઈએ ત્યું તડે આ કે ખરેખર મળે તપાસ કરાવવાની જરૂરી થઈ બને હતી. તો એ રોગ આ કે લાગુ પી બને આ કે શરીર મેં તકલીફ ચાલુ થઈ બને પોઈ અહીં મળે તપાસ કરાયો એન કરતા તો સારું હોય કે અહીં પહેલેથી જ એ મળે તપાસ કરાઈ ગયો કે જેને કારણે આ કે પહેલેથી જ ખબર પડી બને કે આ કે કોઈ પણ જાત જા રોગ અહીં કે ન શરીર મેં જો કોઈ પણ રોગ અચે તા તો અહીં એનજી ડોક્ટર વટે દવા ગણી શકો હતા. અને નેરો પલ્વી બહેન બે આ કે આવું ચાહતા હિન ઉંમર મેં પાંજી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી બને હતી. રોગ પ્રતિકારક શક્તિ પાંજી ઘટે તો એન જે કારણે ઘણા બધા રોગ પાંજે શરીર મેં લાગુ પડી શકે હતા. તો પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે પા પહેલેથી જ એનજી તપાસ કરાઈ ગયો અને એનજી પહેલેથી જ ધ્યાન રાખો તો પા કે આગળ જતાં કોઈ પણ જાતની તકલીફ થઈએ નથી. તો એન મેં ઘણા બધા લેબોરેટરી જી તપાસ હચેતી એન મેં હચેતી હિમેટોલોજી જી, બાયોકેમેસ્ટ્રી જી, માઇક્રોબાયોલોજી જી, સિરોલોજી જી ઘણી બધી તપાસ છે તી. અને મેં પા હિમેટોલોજી મેં નેર્યું તો પા જો હિમોગ્લોબિન અજ માણસો કે ખબર જ આય કે હિમોગ્લોબિન જી ઉણપ જે કારણે ઘણી બધી એનિમિયા જી તકલીફ થઈ બને હતી. તો એનિમિયા જી તકલીફ દૂર કરાયેલા કરે પા હિમોગ્લોબિન જી તપાસ કરાવી શકો હતા. એનજી સાથે સાથે પ્લેટલેટ પણ ઘણા બધા ઓછા થઈ હતા. મને આ કે ખબર વે તો ડેન્ગ્યુ વચમાં બહુ જ વધી ગયો હોવો તો ડેન્ગ્યુ મેં કોરો થઈ હોવો કે માણસો જા પ્લેટલેટ ઘટી બંધાવા. તો એ જે તકલીફ થઈ હતી તો એ પ્લેટલેટ જી ટેસ્ટ પણ પા તપાસ કરાવી શકો હતા. એવી રીતે WBC કાઉન્ટ આવે, RBC કાઉન્ટ અહીં એ મળી મેં વધઘટ થીંદી વેતી તો એટલે કરે અહીં હિમેટોલોજી જ્યાં મળે તપાસ કરાવી શકો હતા. પેરિફેરલ સ્મિયર આય એ પણ એડો જાય કે જે અહીં એનિમિયા કે આય કે ન એ અહીં ખબર પડી શકે હતી. એવી રીતે જો અહીં નરલાવનો તો બાયોકેમેસ્ટ્રી જી તપાસ જ હતી. તો બાયોકેમેસ્ટ્રી જી તપાસ મેં લીવર ફંક્શન ટેસ્ટ એટલે અજ માળું એ કે ઘણી બધી કુટેવ વહેતું તો એ કુટેવ મેં લીવર આ જો બહુ નુકસાન થઈ તો મને લીવર કે તો લીવર જી તપાસ અહીં કરાવી શકો હતા. બી અચે તી કિડની જી તપાસ, કિડની જી તપાસ લાય કરે RFT એટલે કે રીનલ ફંક્શન ટેસ્ટ થયે તો એ અહીં લેબોરેટરી મેં કરાવી શકો હતા. પોઈ હૃદય રોગ, તો હૃદય રોગ મેં અહીં ટ્રોપોનિનાઈ અને ઇલેક્ટ્રોલાઇટ એ તપાસ અહીં લેબોરેટરી મેં કરાવી શકો હતા. અને થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ જે પાંચો હતા કે થાઇરોઇડ ઘણી વખત વહેતો માણસો મેં તો થાઇરોઇડ જી તપાસ પણ થઈ બને હતી. અને એડી જ રીતે પા હેવર નેર્યું તો વિટામિન જી ઉણપ પણ ઘણી બધી વહેતી, વિટામિન B12 જી ઉણપ વહેતી, વિટામિન D જી ઉણપ વહેતી તો એ મળે તપાસ બાયોકેમિસ્ટ્રી મેં થઈ બને હતી. અને કોરોના જડે આવ્યો ત્યારથી કોરોના મેં CRP ટેસ્ટ આવે કે D ડાયમર ટેસ્ટ આવે એ પણ પા બાયોકેમિસ્ટ્રી જે અંતર્ગત થઈ બને હતો. પોઈ પા હાણે નેર્યું તો સિરોલોજી મેં, તો સિરોલોજી મેં પણ HIV આવે, HBSAG આવે, વિડાલ ટેસ્ટ આવે એટલે કે ટાઇફોઇડ માણસો કે ટાઇફોઇડ પણ થઈએ તો કોલેરા થઈએ તો મરડો થઈએ તો એ મને તપાસ પણ આ લેબોરેટરી મેં કરાવી શકો હતા. અને નેરો પલ્વી બેન ભાઈ આ કેકડી ગાલ કર્યા તો થેલેસેમિયા જી તપાસ હોય, થેલેસેમિયા જી તપાસ તો પાંચ જડે કુંવાર આવો ને તડે જ કરાઈ ગણનું ખપે. કારણ કે જો કુંવારો વ્યક્તિ માઇનર વેતો થેલેસેમિયા અને અંજા લગ્ન થેલેસેમિયા માઇનર સાથે થઈએ હતા તો થેલેસેમિયા મેજર સંતાન થઈએ જા ચાન્સીસ ઘણા જ વધી બને હતા. અને એ થેલેસેમિયા રોગ એડો હોય કે જેનથી કોઈ પણ જાતની દવા ઇલાજ ના અંજો અને એ સંતાન કે આ કે વારે ઘડી લોહી ચડાયણું પહેતો અને એ લોહી ચડાય પુઠિયા પણ એનજી ઉંમર બહુ ઓછી રહેતી. તો જરૂરી આય કે અહીં કુંવારાવો તડે જ તપાસ કરાઈ ગયો અને જો અહીં માઇનર અચોતા તો સામે જો આંજો પાર્ટનર માઇનર નવે એ ખાસ ધ્યાન રાખો અને એન પ્રમાણે અહીં થેલેસેમિયા તપાસ પહેલેથી જ કરાઈ ગયો.
1: તો રૂપલબેન ऐं हेॾे मणे टेस्ट

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા. સૌપ્રથમ સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં ગની દહીવાલાની આ સુંદર રચના.

ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ અવિનાશ વ્યાસની આ સુંદર રચના.

0: जाने के छूछे मजा दिलदार मा, कोई भला छू जाने के छूछे मजा दिलदार मा, पागल तू तारा प्यार मा, पागल तू तारा प्यार मा।
1: રમેશ ગુપ્તાની રચના મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપે સાંભળી ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રમેશ ગુપ્તાની વધુ એક રચના સાંભળીએ કાર્યક્રમના અંતમાં.

0: करी रंभा सम रूप विदु घड़नारे भूल करी घड़नारे भूल करी रंभा सम रूप विदु हयों का वज्र सम उतारू हाय किदु हयों का वज्र सम उतारू हाय किदु तारी रग रग मा हो तारी रग रग मा हो तारी रग रग मा बिजली ना तार धरिया रे तारी आंखों मा जादू ना तीर भरिया करी रंभा सम रूप विदु घड़नारे भूल करी घड़नारे भूल करी रंभा सम रूप विदु हयों का
1: રમેશ ગુપ્તાના સ્વરમાં આ સુંદર સુગમ રચના આપે સાંભળી અને આ સાથે જ ગીત સુધા ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને ગઈકાલે મંજૂરી મળી. પીએમ મોદી નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. આજે દેશ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 18ના મોત, જ્યારે 24 ભૂગર્ભમાં દટાયા. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ, ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં MSME પણ વિશેષ પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ATS અને ચેતક કમાન્ડો ફોર્સની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જામનગર ITIની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યાહેતુ સેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર હોય જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ. કચ્છ જિલ્લા મથક ભુજ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ એક દિવસીય ક્ષમતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો. હવામાન વિભાગની આગામી 48 દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળાએ કોલેજોમાં રજા જાહેર કરાઈ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 106 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો અને અંડર 17 વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સેહરાવતને રજત ચંદ્રક જીત્યો. હવે પછી આપ સાંજે 5:10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: સ્વાગત આયા સાંજે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણી. કાર્યક્રમ અંતર્ગત ભજનો, કલાકાર નારાયણ સ્વામી.

0: સંતવાણી આ કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. અને આ સાથે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. બરાબર 10 વાગ્યે સિંધી કાર્યક્રમ પ્રસારિત કરીશું, જે અમદાવાદ કેન્દ્રથી રિલે કરવામાં આવશે.
1: અત્યારના મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પેપર લીક રોકવા અને પારદર્શક પરીક્ષા પ્રણાલી માટે સરકાર પ્રતિબદ્ધ. સંસદમાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026ને પણ મંજૂરી મળી. પીએમ મોદી નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવશે. આજે દેશ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થતાં 32ના મોત, જ્યારે 10 ભૂગર્ભમાં દટાયા. રાજ્યની નવી ઉદ્યોગ નીતિ, ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર બનાવવાનો રોડમેપ અને તેમાં એમએસએમઈને પણ વિશેષ પ્રોત્સાહન અપાયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એટીએસ અને ચિત્તાની કામગીરી અને ઓપરેશનલ ક્ષમતાઓનું નિરીક્ષણ કર્યું. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી વધુ એક મહિલા 36 લાખની કિંમતના સોનાના દાગીના સાથે ઝડપાઈ. હવામાન વિભાગની આગામી 48 કલાક દરમિયાન ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં અનેક જિલ્લામાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. વહીવટી અને પોલીસ તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 11 જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ. શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. આજે સવારે 6 વાગે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 106 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજ્યના માનુષ શાહ અને માનવ ઠક્કરે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સુવર્ણચંદ્રક જીત્યો. અને અંડર 17 વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજ નિકિતા સહરાવતે રજત ચંદ્રક જીત્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: चाय जी चुस्की। दोस्तों आमी बदी रहा हुआ मावार मैगजीन, लेखन है पेशकश श्री विक्रम शाहानी। अज सुरहान जी हिन कड़ी में बस एतरो ही, आवा खा इजाजत चाहियो था। नमस्ते।
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન। આજના કાર્યક્રમમાં પાર્શ્વગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો આપ સાંભળી શકશો। કાર્યક્રમની શરૂઆત કરીએ અને સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ બેજુ બાવરાનું આ ગીત।

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વહુ જી, મમ્મી જી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશની પરંપરા નથી,
4: તો લેવડ દેવડ
3: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
4: ઓહ,
3: જેમ કે યુપીઆઈ થી.
4: અચ્છા.
3: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
4: કયો નિયમ મમ્મી જી?
3: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
4: તમે પણ ને મમ્મી જી.
5: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
6: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વહુ
4: જી, મમ્મી જી,
3: આ ઘરના થોડા નિયમો છે.
4: જેમ કે
3: અહીંયા કેશની પરંપરા નથી,
4: તો લેવડ દેવડ
3: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
4: ઓહ,
3: જેમ કે યુપીઆઈ થી.
4: અચ્છા.
3: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
4: કયો નિયમ મમ્મી જી?
3: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
4: તમે પણ ને મમ્મી જી.
5: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
6: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
7: અને આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે લોકસંગીત, આપણી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ, જેમાં આજે સાંભળશો કાફી. સૌપ્રથમ કાફી સાંભળીએ હલી અહેમદ મલારની રચના અલી મહેમદ અલાણાના સ્વરમાં.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

લોક સંગીતના કાર્યક્રમ અંતર્ગત કાફી આપ સાંભળી રહ્યા હતા અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 11 વાગ્યે આપ સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ કેન્દ્રના રિલે કાર્યક્રમો.

ગીતો જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પત્રિક કરવામાં આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 26 ગ્રાસરૂટ ઇનોવેટર્સનું સન્માન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી શહીદ ઉધમસિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ઇરાકી સરકારના પ્રવક્તા હૈદર અલી અબાદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો કે આ હુમલાઓ ઇરાકી સરકાર સાથે સંકલિત હતા. સાઉદી અરેબિયા અને અન્ય 13 દેશોએ પશ્ચિમ એશિયાના મુખ્ય જળમાર્ગોમાં શિપિંગને સુરક્ષિત રાખવા માટે દરિયાઈ સંરક્ષણ ગઠબંધનની જાહેરાત કરી. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જામનગર આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર હોય જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો માટે એક દિવસીય ક્ષમતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો. ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ વીણાબેન ગાંગુરડેના અધ્યક્ષસ્થાને આહવા તાલુકા પંચાયતના સામાન્ય સભાની બેઠક યોજાઈ. મહાનદીમાં સતત વધારો થવાને કારણે ઓડિશામાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે. હીરાકુડ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા. મુંડલી ડેમના પણ પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. બરફી ફિલ્મમાં સાંભળીએ મોહિત ચૌહાણ.

खाए गोते गुड़ गुड़ गुड़ गुड़ गुड़ ओ।

0: એ આર રહેમાન, અરિજિતસિંહ, ઇરશાદ કામિલને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું છાવા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સોનાલી રાઠોડ અને રૂપકુમાર રાઠોડને સાંભળીશું.
1: સારે ફૂલ હિ જિસકે ગરીબા મેં વો ક્યા જાને કે ટુકડે હૈ જિગર કે મેરે દામા મેં હવાએ અબ્ર મેં ક્યા મીર હંસતા બાગ મેં વો થા ગિરી પડતી હૈ બિજલી આજ કુછ સહને ગુલિસ્તા મેં

0: હવે સાંભળીએ સોનાલી રાઠોડને.
1: જમાને કે સિતમ ઝીલે, નહીં નહીં, ફલક યા જમાને કા ક્યા કસૂર, મેરા હી સિતારા મનહૂસ થા કે એસે આફતાબ કા સાયા મેરે સર સે ઉઠ ગયા, જો કુછ કિયા મેરી કિસ્મત ને કિયા, અપને હી હાથ કે સિવા કિસી ઓર કા હાથ અપને સર પર ના પાયા, અપના હી હાથ સર પે રહા અપને યાં સદા, મુશ્ફિક કોઈ નહીં.

સોનાલી રાઠોડને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત, જ્યારે રાજ્યસભા 3 ઓગસ્ટ સોમવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 110+ કિલોગ્રામ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીતવા બદલ લવપ્રીતસિંહ અને મહિલા ડિસ્ક થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સીમા કાલીરામનાને અભિનંદન આપ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે જાહેર પરીક્ષાઓ સુધારા બિલ 2026 પસાર થવું એ પરીક્ષા પ્રણાલીને વધુ ન્યાયી, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ઝારખંડના ભાજપના સાંસદોએ કથિત જેપીએસસી પેપર લીકની સીબીઆઈ તપાસની માંગણી સાથે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું. આજે વહેલી સવારે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા, જેમાં સૌથી વધુ ચીનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. રાજ્યવ્યાપી ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસના ભાગરૂપે 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પોલીસે વિવિધ ટેકનોલોજીકલ મદદથી 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા. છોટાઉદેપુરના નસવાડીમાં ફસાયેલા નાગરિકનું સફળ રેસ્ક્યુ કરાયું. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ વેડાવદર બ્લેકબક નેશનલ પાર્ક ખાતે સમીક્ષા બેઠક યોજી. ખરાબ હવામાનને કારણે કોચીથી માલે જતી ઇન્ડિગોની ફ્લાઇટ અને બેંગલુરુથી કોચી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ તિરુવનંતપુરમ વિમાનમથક ખાતે ડાયવર્ટ કરાઈ. આપત્તિના સમય માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા. રાજ્યકક્ષાએ 519000 અને 1070 અને જિલ્લા કક્ષાએ 1077 હેલ્પલાઇન નંબર કાર્યરત. ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સુરત મ્યુનિસિપલ કમિશનરે આઝાદનગર રસોલાબાદ વિસ્તારની મુલાકાત લઈ જરૂરી રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા તાત્કાલિક સૂચનાઓ આપી. આજે રાજ્યના 23 જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. રાહત કમિશનરે ઇમરજન્સી વગર બહાર ન જવા લોકોને અપીલ કરી. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને જાહેરાત કરી હતી કે બ્રાઝિલ 3 ઓક્ટોબરે કોલકાતામાં ભારતીય ફૂટબોલ ટીમ સામે આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચ રમશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

नारायण स्वामी ने आप सांभळी रह्या हता, रचना हती नरसिंह मेहतानी। ગંગા સતીની રચના સાંભળીએ મોગટલાલ જોશી અને સાથીઓના સ્વરમાં।

અરવિંદ બારોટ, લલિતા ગુડાદરા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું.
1: બની ગયું બજેટ?
0: હા, 5000 બચી ગયા.
1: તું નવી સાડી લઈએ?
0: ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: લાખો કરોડો ચાહકોના દિલમાં ધડકતો રફી સાહેબનો આ અવાજ ક્યારેય ના ભૂલી શકાય. આ અવાજ હતો એક ભારતીય પ્લેબેક સિંગર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય અને સફળ ગાયકોમાંના એકનો. ભારતીય ઉપખંડના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાં જેમની ગણના થાય છે તેવા મોહમ્મદ રફી સાહેબનો. વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અભિવાદન. આજના કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: ઈસવીસન 1980ની 31 જુલાઈના રોજ મોહમ્મદ રફીનું દેહાવસાન થયું, પણ હજુ પણ એમણે ગાયેલા ગીતોનો જાદુ એવો જ છે. આકાશમાં ચંદ્ર એક જ હોય છે, પણ એની ચાંદની અનેક રૂપે ધરતી પર પથરાય છે. એવી જ રીતે ભારતીય ફિલ્મ સંગીતમાં અવાજ તો ઘણા આવ્યા, પણ એક અવાજ ખાસ હતો,
0: જે અવાજ દરેક હૃદયમાં વિવિધ ભાષામાં પોતાનું સ્થાન બનાવી ગયો. એ અવાજ હતો મોહમ્મદ રફી સાહેબનો. મિત્રો, આજે તેમની પુણ્યતિથિએ તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સામાન્ય રીતે આપણે તેમને હિન્દી ફિલ્મોના ગીતો માટે યાદ કરીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે રફી સાહેબે ગુજરાતી ભાષામાં પણ કેટલાક અતિ મધુર ગીતો ગાયા છે.
1: તો ચાલો આજે માણીએ રફી સાહેબના કંઠે ગવાયેલા કર્ણપ્રિય ગુજરાતી ગીતો અને કરીએ એના વિશે થોડી વાતો. સન 1960માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી, મહેંદી રંગ લાગ્યો. સંગીતકાર અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશનમાં એમણે લતા મંગેશકરજી સાથે એક ગીત ગાયું હતું, જે આજે પણ સાંભળવું ખૂબ ગમે છે.

0: મિત્રો, રફી સાહેબની સૌથી મોટી વિશેષતા હતી ઉચ્ચારની શુદ્ધતા. તેઓ જે ભાષામાં ગાય તે ભાષાનો અભ્યાસ કરતા. ગુજરાતી ગીતો ગાતા પહેલા પણ તેમણે શબ્દોના ઉચ્ચાર પર ખૂબ મહેનત કરી હતી. તેથી આજે પણ તેમના ગુજરાતી ગીતો સાંભળીએ ત્યારે ક્યાંય એવું લાગતું નથી કે આ કોઈ બિન ગુજરાતી ગાયકનો અવાજ છે.
1: મિત્રો, ગુજરાતી સંગીતકારો અને ગીતકારો સાથે પણ રફી સાહેબે ખૂબ જ આત્મીયતાથી કામ કર્યું હતું. તેમની ગાયકીમાં ભક્તિ હોય કે લોકસંગીતનો રંગ કે પછી પ્રેમની કોમળ લાગણી, દરેક ભાવ ખૂબ જ સહજ રીતે વ્યક્ત થાય છે.
0: મિત્રો, ગુજરાતી સંગીત રસિકો આજે પણ તેમના ગાયેલા ગીતો પ્રેમથી સાંભળે છે. રફી સાહેબનો અવાજ ગુજરાતી ભાષાની મીઠાશ સાથે એટલો ભળી જાય છે કે એક ગીત સીધું હૃદય સુધી પહોંચે છે.

મોહમ્મદ રફીના કંઠના કામળ પાથર તો આ સુમધુર ગીત હતું. 1963માં આવેલી ફિલ્મ સત્યવાન સાવિત્રીનું. સંગીતકાર હતા દિલીપ ધોળકિયા. મિત્રો, રફી સાહેબે ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મી ગીતો ઉપરાંત કેટલીક ભક્તિ રચનાઓને પણ પોતાનો સ્વર આપ્યો છે. એમના અવાજમાં ભક્તિની ગંભીરતા અને મધુરતા બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે.

રફી સાહેબના સ્વરમાં આ હતું ફિલ્મ રમત રમાડે રામનું એક ભક્તિમય ગીત, જેમાં સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. 1964માં આવેલી આ ફિલ્મના કલાકાર હતા સંજીવ કુમાર. મિત્રો, એક સાચો ગાયક ભાષાની સીમામાં બંધાતો નથી, અને મોહમ્મદ રફી તેનું જીવંત ઉદાહરણ છે. તેમણે કોંકણી, આસામી, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તમિલ, તેલુગુ, મૈથિલી જેવી અનેક ભાષાઓમાં ગાયું છે.

0: ઉષા મંગેશકર અને સાથીઓ સાથે રફી સાહેબે ગાયેલું આ મસ્ત મજાનું ગીત હતું સન 1977માં આવેલી ફિલ્મ ચંદુ જમાદારનું. શ્રોતા મિત્રો, ભારતીય ભાષાઓ સિવાય એમણે અંગ્રેજી, ફારસી, અરબી, સિંહાલી, ક્રેઓલ અને ડચ જેવી અનેક વિદેશી ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા.
1: જો કે હિન્દી, ઉર્દુ અને પંજાબી ભાષા પર એમની વિશેષ પકડ હતી. વિવિધ ભાષાઓમાં થઈને લગભગ 7000થી પણ વધુ ગીતોને પોતાના અવાજ દ્વારા રફી સાહેબે જીવંત બનાવ્યા છે.
0: રફી સાહેબની એક વિશેષતા એ હતી કે તેઓ અભિનેતાના વ્યક્તિત્વ અને શૈલી મુજબ એમનો અવાજ ઢાળી શકતા હતા. 6 ફિલ્મફેર અવોર્ડ્સ અને 1 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી એમની ગાયકી ઝળહળી ઉઠી. 1967માં એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1: રફી સાહેબના અમર સ્વરોને ફરી ફરી સાંભળીએ એ જ એમની પુણ્યતિથિએ એમને યાદ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. આ લોકપ્રિય ગાયકને હૃદયપૂર્વકની સંગીતાંજલિ અર્પણ કરીએ. અને આ સાથે જ મિત્રો, હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: અને હા, આજના કાર્યક્રમ વિશેના આપના ખાસ અભિપ્રાય ચોક્કસથી મોકલજો, અમે રાહ જોઈશું. પત્ર અને ઈમેલ દ્વારા આપના અભિપ્રાય મોકલવાનું સરનામું છે નિયામકશ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

કવિ સુંદરમની રચના આપ સાંભળી રહ્યા હતા કીર્તિ કુમાર હાથીના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો. અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ઘણા કેન્દ્રીય મંત્રીઓએ તેમના મંત્રાલયો સંબંધિત દસ્તાવેજો ગૃહમાં રજૂ કર્યા હતા. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો

એલ મુરુગને તેમના મંત્રાલયને લગતા બનાવટી સમાચારોને રોકવા માટેની પદ્ધતિઓની સમીક્ષા અંગે સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી પરની સંસદીય સ્થાયી સમિતિના 22મા અહેવાલમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારબાદ સ્પીકર સીપી રાધાકૃષ્ણને શૂન્ય કલાક શરૂ કર્યો. ઘણા સભ્યોએ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા, જોકે વિરોધ પક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને તેમની માંગણીઓ પર દબાણ કર્યું હતું. વિપક્ષો દ્વારા હોબાળો ચાલુ રાખતા ગૃહની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભા પહેલા 12 વાગ્યા સુધી મુલતવી રહ્યા બાદ બપોરે 12 વાગે જ્યારે લોકસભા મળી ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર દિલીપ સૈકૈયાએ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે હાથ ધર્યું. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિપક્ષના હોબાળા વચ્ચે વિધેયક રજૂ કર્યું. કોઈપણ ચર્ચા વિના હોબાળા વચ્ચે વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી. તેમણે કહ્યું, આ એક મહત્વપૂર્ણ બિલ છે અને સરકાર ચર્ચામાં દરેકની ભાગીદારી ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે વ્યાપાર સલાહકાર સમિતિમાં ચર્ચા માટેનો સમય પહેલાથી જ પસાર થઈ ગયો છે. વિધેયક પસાર થયા બાદ વિપક્ષના હોબાળાને કારણે ગૃહને 3 ઓગસ્ટ સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું. સરકારે જણાવ્યું છે કે તે વિવિધ ઉચ્ચસ્તરીય અને સત્તાવાર મુલાકાતો દરમિયાન પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા સરહદ પાર આતંકવાદના મુદ્દા અંગે અન્ય દેશો સાથે સતત જાગૃતિ લાવી રહી છે. આજે લોકસભામાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે સરકારે 31 દેશો અને 6 બહુપક્ષીય જૂથો સાથે આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથોની સ્થાપના કરી છે, જ્યાં આવા મુદ્દાઓ પર નિયમિતપણે ચર્ચા કરવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ઘણા દેશોએ પાકિસ્તાનને વિનંતી કરી છે કે તે તેની ભૂમિનો કોઈપણ રીતે આતંકવાદ માટે ઉપયોગ ન થવા દે. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરારનો ઉદ્દેશ્ય ઉભરતી તકનીકોનો ઉપયોગ કરીને પરંપરાગત દવામાં સંશોધન, ડિજિટલ આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને નવીનતાને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ભાગીદારી સંશોધન ઔષધીય વનસ્પતિઓ સહિત મુખ્ય આયુષ ક્ષેત્રોમાં એઆઈને અપનાવવાને વેગ આપશે અને ટેકનોલોજી સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર આયુષ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. આ ભાગીદારી હેઠળ મંત્રાલય એઆઈ કોષ પ્લેટફોર્મ પર ડેટા સેટ્સ, મેટાડેટા, એઆઈ મોડેલ, ટૂલકિટ્સ અને સંબંધિત ઉપયોગના કેસ સહિત લાયક આરોગ્ય સંભાળ સંશોધન સામગ્રી શેર કરશે. મંત્રાલયે જણાવ્યું કે આ સહયોગ એડવાન્સ એઆઈ સંશોધનને પ્રોત્સાહન આપશે, આરોગ્ય સંભાળમાં ડિજિટલ નવીનતાને મજબૂત બનાવશે અને પુરાવા આધારિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આયુષ ઇકોસિસ્ટમ બનાવવામાં ફાળો આપશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વૈશ્વિક દવા નિયમનકારી સંમેલન 2026 આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવશે અને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેશન હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલ 2 દિવસીય કોન્કલેવ ફાર્માસ્યુટિકલ નિયમનકારી સહકાર અને સંકલન પર ભારતનું મુખ્ય આંતરરાષ્ટ્રીય મંચ છે. આ કાર્યક્રમે વિશ્વભરના રાષ્ટ્રીય દવા નિયમનકારી સત્તાવાળાઓના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવ્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના દવા નિયમનકારો વચ્ચે ગાઢ સહયોગ ઇચ્છી રહ્યું છે, જેને તેના વેપાર કરારોના વિસ્તરણ નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે આવશે. આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી ભોગપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદઘાટન કરશે. 5,600 કરોડથી વધુના ખર્ચે વિકસિત હવાઈ મથક વાર્ષિક 6 લાખ મુસાફરોની અવર જવર સુનિશ્ચિત. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમમાં એએસઆઈપી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે 460 કરોડથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonnet.gov.in/gu અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ _APD ને ફોલો કરશો.
ભૂટાનના રાજા જિગમે ખેસર નામગ્યેલ વાંગચુકે આજે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં રાજાએ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા

0: તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સમગ્ર દેશ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમસિંહને તેમના 87મા શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ઉધમસિંહ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે સંકળાયેલા હતા. તેમણે 13 માર્ચ 1940 રોજ અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે બ્રિટિશ પંજાબના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરની હત્યા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે શહીદ ઉધમસિંહનું જીવન દરેક પેઢીને દેશના સન્માન અને સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રેરણા આપતું રહેશે. ગૃહમંત્રી અમિત શાહે ઉધમસિંહને અપ્રતિમ હિંમત અને બહાદુરીના પ્રતીક તરીકે વર્ણવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે દેશની સ્વતંત્રતાની શોધમાં શહીદ ઉધમસિંહનું અદમ્ય સાહસ અને બલિદાન ભારતીય ઇતિહાસનો એક ગૌરવશાળી પ્રકરણ છે. ઓડિશામાં મહાનદીનું જળસ્તર સતત વધતા સ્થિતિ વધુ ગંભીર બની છે. પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પાણીના વધતા પ્રવાહને નિયંત્રિત કરવા હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. મુંડલી ખાતે પાણીનું સ્તર સતત વધતા મહાનદી અને તેની ઉપનદીઓના કિનારાના સંવેદનશીલ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે ફરી એકવાર ભારે વરસાદ પડ્યો, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધી ગુજરાતના વ્યાપક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતને આવરી લેતા 13 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે આજે સવારથી જ ગુજરાતના સુરત, ખેડા અને આણંદ જિલ્લા સહિત અનેક ભાગોમાં આજે સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં લગભગ 8 ઇંચ, જ્યારે આણંદના બોરસદમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યાપક પાણી ભરાઈ જવાને કારણે વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કામગીરી શરૂ કરી છે. આજે સવારથી વડોદરા, સુરત, આણંદ અને નર્મદા જિલ્લામાં 720થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. નદીના સ્તરમાં વધારો થવાને કારણે રાજ્યભરના 21 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે 17 NDRF ટીમો, 33 SDRF પ્લાટૂન અને 6 આર્મી કોલમ સંપૂર્ણપણે તૈયાર છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે સવારે થોડા કલાકોમાં ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં સૌથી શક્તિશાળી ભૂકંપ 4.5ની તીવ્રતા સાથે આવ્યો હતો. અગાઉ ભારતીય સમય મુજબ મળી રાત્રે 12:50 તિબેટમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ નેપાળમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તિબેટમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તાત્કાલિક કોઈ જાનહાની કે નુકસાનની જાણકારી નથી. ભૂકંપ બાદ અધિકારીઓએ કોઈ કટોકટીની સલાહ કે સુનામીની ચેતવણી જારી કરી નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો અને આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હે આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારી હાથ ધરાઈ છે. આ અંગે રાહત કમિશનર ગૌરંગ મકવાણાએ કહ્યું, આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. તેમણે નાગરિકોને સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી.
1: ગઈકાલથી જ શિફ્ટિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલી. જે લો લાઇંગ એરિયા છે અને ખાસ કરીને ફ્લડ પ્રોન એરિયા છે, ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ કરી અને આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. જ્યાં જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એવા જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમ્સ ડિપ્લોય થયેલી છે. રાજ્યમાં કુલ 17 NDRFની ટીમ અને 33 જેટલી SDRFની ટીમ્સ ડિપ્લોય હાલમાં થયેલી છે.
0: રાજ્યમાં 4-5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતાં અનેક જિલ્લામાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. દરમિયાન અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ સુરતમાં જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. તેમણે વરસાદની સ્થિતિ, રાહત અને બચાવ કાર્યની દેખરેખ અને આપત્તિ નિયંત્રણ કક્ષની કામગીરીની સમીક્ષા કરી. સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાહત બચાવનું કામગીરીનું પૂર્વ તૈયારી રૂપે આયોજન કરવા શ્રી પાનશેરિયાએ જણાવ્યું.
2: તમામ પરિવારજનોને વિનંતી કરું છું કે આજથી અત્યારથી 24 કલાક કોઈ સેફ જગ્યાથી બહાર જવું નહીં. એક પણ જગ્યાએ બહાર ખાડીના કિનારે પાણી જોવા, નદીના કિનારે પાણી જોવા કોઈ મહેરબાની કરી ન જવા એવી હું વિનંતી કરું છું, જેથી કરીને એક પણ માનવ મૃત્યુ ન થાય એ બહુ જરૂરી છે. આર્મીની 4 ટીમો અહીંયા

0: સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
1: સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને પણ રેડ એલર્ટને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તો ભાવનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા અનોખી જાગૃતિ રેલી યોજાઈ. તાપીમાં કુકરમુંડા તાલુકાના મૌલીપાડા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં પાણી ભરાતા તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જ્યારે ગવાણ ગામમાં કોતરમાં પાણીની સારી આવક થતાં કોતરની બાજુમાં આવેલા ખેતરમાં પાકને નુકસાન થયાના અહેવાલ છે. ઉપરાંત નિઝર તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે SDRFની ટુકડી તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં આ વખતે પહેલીવાર 1 લાખ ક્યુસેકને પાર પાણીની આવક નોંધાઈ. તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદને પગલે ગામમાંથી પસાર થતી અશ્વિન નદીમાં ફસાયેલ યુવકને NDRF દ્વારા સુરક્ષિત રીતે બચાવાયો. જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં પણ ઘોડાપુર આવતા રાજવાસણા રબરબંધ છલોછલ થયો છે. ભરૂચમાં ન્યૂ નવીનગરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથ કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ લોકોને સાવચેતી રાખવા તેમજ કટોકટીની સ્થિતિમાં ડિઝાસ્ટર ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે. નર્મદામાં પણ આજે સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 99.33 મિલીમીટર વરસાદ નોંધાયો. ભાવનગર સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પજવણીની ઘટના બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે વધારાનો હવાલો ધરાવતા ડોક્ટર અશોક વાડાને ચાર્જમાંથી મુક્ત કરાયા છે અને તેમની જગ્યાએ ડોક્ટર કિરવી દેસાઈને તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે. વધુમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર વિનોદ ગૌતમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા છે. મેડિકલ કોલેજના એડિશનલ ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર અમિત પરમારને પણ એડિશનલ ડીનના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. પાનશ્રીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પજવણી તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના કોઈપણ પ્રકારના ચેડા ચલાવી લેવાશે નહીં. ટ્રાફિકની તમામ ફરિયાદો માટે હવે એક જ નંબર કાર્યરત રહેશે. 1 ઓગસ્ટથી ટ્રાફિકની ફરિયાદો માટે કાર્યરત જૂની હેલ્પલાઇન નવા નંબર 112 સાથે સંકલિત થશે. હવે ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માત્ર 112 પર સરકાર સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. તાજેતરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નાગરિકો ત્વરિત સહાય માટે 112 નંબર પર સંપર્ક કરી શકશે. ઉલ્લેખનીય છે કે હેલ્પલાઇન નંબર બદલાયો છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો યથાવત રહેશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ભાવનગરના વેડાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આજે વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી. તેમણે ઉદ્યાનના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, સેવાઓ અને વિવિધ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ @AIR_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ બનાસકાંઠા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખક સૌજી ચૌધરી. બનાસકાંઠા જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન ધાર્મિક સામાજિક વિકાસલક્ષી અને કૃષિ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની. ગુરુ પૂર્ણિમા, અષાઢી બીજની રથયાત્રાઓ, વરસાદી સ્થિતિ, આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે જિલ્લાના વિકાસને વેગ આપતી વિવિધ પ્રવૃત્તિઓ ચર્ચામાં રહી છે. જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ધાર્મિક આસ્થા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. શક્તિપીઠ અંબાજી મંદિર સહિત વિવિધ મંદિરો અને આશ્રમોમાં ગુરુવંદના, ગુરુપૂજન, સત્સંગ, ભજન કીર્તન અને વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે મુખ્ય પૂજારી અને ભટ્ટજી મહારાજનું અનુયાયીઓ દ્વારા વિધિવત પૂજન કરાયું. અષાઢી બીજના પાવન પર્વે સમગ્ર જિલ્લામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાઈ ગઈ. પાલનપુરમાં 55મી પરંપરાગત રથયાત્રા, ડીસામાં 28મી ભવ્ય રથયાત્રા તેમજ અંબાજી, દિયોદર, થરાદ, વાવ અને દાંતીવાડા સહિત અનેક સ્થળોએ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ડીસાની રથયાત્રાને પ્રસ્થાન કરાવી રાજ્ય અને દેશની સુખ

સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના પ્રભાવથી જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. બનાસકાંઠામાં અંદાજે 227 મિલીમીટર અને વાવથરા જિલ્લામાં 305 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દિયોદર અને ભાભર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જોકે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ખેડૂતો દ્વારા મગફળી, તલ, જુવાર અને બાજરી જેવા ખરીફ પાકનું વાવેતર કરાયું છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો તૈયાર પાકને જીવનદાન મળશે અને બાકી રહેલા વિસ્તારોમાં પણ વાવેતર પૂર્ણ થઈ શકશે. આરોગ્ય ક્ષેત્રે બનાસકાંઠા માટે મહત્વનો નિર્ણય રૂપ બની રહે તેવા મેડીવંતા આરોગ્ય સંભાળ પરિસરનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેની વડા ખાતે કરાયું. અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ પરિસરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે ઉત્તર ગુજરાતના લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. પર્યાવરણ સંરક્ષણ માટે અંબાજી નજીક બનાસ ડેરી દ્વારા સીડબોલ ફોર ગ્રીન વોલ સીઝન 6 અભિયાનનો પ્રારંભ કરાયો. તે અંતર્ગત આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળામાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે. આ સાથે ડીસાના ડાવસ ગામમાં રાજ્યના પ્રથમ મહાવન કવચ પરિયોજનાનું પણ લોકાર્પણ કરાયું, જ્યાં મિયાવાકી પદ્ધતિથી 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે. વહીવટી ક્ષેત્રે પણ જિલ્લાને મહત્વની ભેટ મળી છે. જમીન દફતર સંબંધિત સેવાઓને સરળ બનાવવા માટે તાલુકા કક્ષાએ 12 નવી જમીન દફતર નિરીક્ષક કચેરીઓ કાર્યરત કરવામાં આવી. તેનાથી હવે લોકોને જિલ્લા મથક સુધી ધક્કા ખાવાની જરૂર નહીં પડે. શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વાવથરા જિલ્લાના અનેક ગામમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાઈ ગયા. નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ સાથે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ તરીકે પ્રોફેસર રાજેશ્વર સિંહ ચંદીલે પદભાર સંભાળતા કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. ખાણ ખનિજ વિભાગે આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર મહેસૂલી વૃદ્ધિ નોંધાવી. ગેરકાયદેસર ખાણકામ સામે અસરકારક કામગીરીના પરિણામે વિભાગને 55 કરોડ 77 લાખ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. હમણાં જ આપ બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા સૌજી ચૌધરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળીશું. કવિતા કૃષ્ણમૂર્તિને સાંભળીએ. રચના છે રમણભાઈ પટેલની.

હરિહરન ને આપ સાંભળી રહ્યા હતા રચના હતી સુરેશ દલાલની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: Party councillor Tahir Hussain and four others to life imprisonment for the murder of Intelligence Bureau IB officer Ankit Sharma during the 2020 Delhi riots. Additional sessions judge Praveen Singh pronounced a sentence to all five accused after hearing arguments on the quantum. The court described the crime as a very serious incident and observed that it had shaken society. On 13th of this month, the court convicted Hussain and four others for the murder of Ankit Sharma, who was attacked by a mob during the riots. His body was later found in a drain. Prime Minister Narendra Modi today congratulated weightlifter Lovpreet Singh for winning the silver in the men's plus 110 kilogram event at the Commonwealth Games in Glasgow, Scotland. In a social media post, Mr. Modi mentioned that Lovpreet's outstanding performance in the snatch event set a new Commonwealth Games record. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. ગુજરાતના ઘણા જિલ્લામાં આજ સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાયો. રાજ્યમાં 23 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારી. નાગરિકોને સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી. રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ, સૌથી વધુ 8 ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો. માછીમારોને આગામી 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના. ભાવનગર સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પજવણીની ઘટના બાદ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક કાર્યવાહી કરી હોસ્પિટલ અધિક્ષકને ચાર્જમાંથી મુક્ત કરાયા. ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો અને રજૂઆતો માટે માત્ર 112 નંબર પર જ હવે ફરિયાદ નોંધાવી શકાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વિવિધ સુવિધાઓ તેમજ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી. પૂર્વ કચ્છમાં હથિયારબંધીના ભંગ બદલ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી. જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે બફારો યથાવત. 1 મહિનો ચાલનારા હિંડોળા મહોત્સવનો આજથી આરંભ. ભુજ, અંજાર, માંડવી વગેરે શહેરોમાં સ્વામિનારાયણ મંદિરો, દ્વારકાધીશ અને લક્ષ્મીનારાયણ મંદિરોમાં સાંજના ભાગમાં યોજાતા કલાત્મક હિંડોળા જોવા લોકો ઉમટશે. હવે પછી આપ સાંજે 7:05 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં નૂરજહાં ફિલ્મો ગેટ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું પૂનમ બારોટે ગયેલી દાસ સવોની રચનાથી.

પૂનમ બારોટ પાસેથી હમણાં જ આપે પ્રાચીન ભજનો સાંભળ્યા. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો કૃષ્ણ ભાવસરના કંઠમાં લોકગીતો. પણ એ પહેલાં આજે આપણે વાત કરવી છે હિન્દી અને ઉર્દુ સાહિત્યના અમર નવલકથાકાર અને વાર્તાકાર મુનશી પ્રેમચંદજી વિશે. હા દોસ્તો, મુનશી પ્રેમચંદજીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 31 જુલાઈ 1980ના દિવસે ઉત્તર પ્રદેશના વારાણસીના લમ્હી ગામ ખાતે થયો હતો. તેમનું મૂળ નામ હતું ધનપતરાય શ્રીવાસ્તવ અને ઉપનામ તો આપ જાણો છો, પ્રેમચંદજી અને નવાબરાય. તેમને બિરુદ જે મળ્યું હતું તે ઉપન્યાસ સમ્રાટ એટલે કે નવલકથાના સમ્રાટ તરીકેનું. મુનશી પ્રેમચંદે ભારતીય સાહિત્યને એક નવી દિશા આપી. તેમણે સામાન્ય માણસ, ગરીબ ખેડૂતો, મજૂરો અને મહિલાઓની વેદનાને પોતાની વાર્તાઓનું કેન્દ્ર બનાવી. તેમણે સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, જ્ઞાતિ પ્રથા અને ગરીબી પર આકરા પ્રહારો કર્યા. તેમની જે કલમ હતી એ કલમમાંથી સાહિત્યના એવા રત્નો બહાર આવ્યા છે જે આજે પણ એટલા જ પ્રાસંગિક છે. તેમની પ્રખ્યાત નવલકથાઓ જોઈએ તો ગોદાન, ગબન, સેવા સદન, કર્મભૂમિ, રંગભૂમિ અને નિર્મલા, અને અમર વાર્તાઓ જોઈએ તો ઈદગાહ, પૂસકી રાત, કફન, પંચ પરમેશ્વર અને દો બેલો કી કથા. મુનશી પ્રેમચંદ માત્ર એક લેખક નહોતા પણ એક સમાજ સુધારક હતા. તેમણે આજીવન આર્થિક તંગીનો સામનો કર્યો છતાં પોતાની કલમ સાથે ક્યારેય સમાધાન ન કર્યું. તેમણે સાહિત્યને મનોરંજનનું સાધન નહીં પરંતુ સમાજમાં જાગૃતિ લાવવાનું માધ્યમ માન્યું. તેમનું સરળ જીવન અને ઉચ્ચ વિચારો આજે પણ કરોડો વાચકો માટે પ્રેરણારૂપ છે. આજે તેમની જન્મજયંતિ પર સાહિત્ય જગતના આ મહાન સમ્રાટને કોટી કોટી વંદન. તો લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું કૃષ્ણ ભાવસરના કંઠમાં લોકગીતો.

0: નમસ્કાર. રાજ્યમાં 4-5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થતાં અનેક જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. બપોર સુધીમાં 63 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા સરકાર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ છે. આ અંગે રાહત કમિશનર કૌરંગ મકવાણાએ કહ્યું કે આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. તેમણે નાગરિકો સાવચેત રહેવા તથા અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. છત્તીસગઢ અને વિદર્ભ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ બંગાળની ખાડીથી જેસલમેર સુધી પસાર થતાં મોન્સૂન ટ્રફના કારણે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેથી 2 ઓગસ્ટ સુધી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આવતીકાલે 1 ઓગસ્ટના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 2 ઓગસ્ટે કચ્છના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ 3 દિવસો દરમિયાન 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા ભડાકા થવાની પણ ખાસ ચેતવણી અપાઈ છે. 3 ઓગસ્ટથી કચ્છમાં વરસાદનું જોર ઘટશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. જિલ્લા પશુપાલન અધિકારી ડૉક્ટર રાજેશ પટેલે કહ્યું છે કે ભારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને સાંકળ કે ખીલાએ બાંધવાને બદલે તેમને ખુલ્લા મૂકવા હિતાવહ છે.
1: હવામાન વિભાગ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ આગામી 2-3 દિવસમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. જે અન્વયે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જિલ્લાના પશુપાલકો અને ગૌશાળા પાંજરાપરોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે કે ભારે વરસાદ અને અતિવૃષ્ટિ દરમિયાન આપના પશુઓને ઊંચાણવાળી જગ્યાએ ખસેડવા, પશુઓને સાંકળ અને ખીલાથી બાંધવાને બદલે ખુલ્લા મૂકવા, પશુઓને નદી, નાળા, કુદરતી વહેણ, તળાવ અને ડેમથી દૂર રાખવા તથા પશુઓને જર્જરિત દિવાલ, જર્જરિત મકાન કે મોટા જૂના વૃક્ષોથી દૂર રાખવાની પશુપાલન વિભાગ અને વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે. જિલ્લા પશુપાલન વિભાગ તરફથી તાલુકા કક્ષાએ પૂરતી દવા અને રસીઓનો જથ્થો ઉપલબ્ધ છે તથા તાલુકા કક્ષાએ આકસ્મિક સંજોગોમાં રેપિડ રિસ્પોન્સ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. આકસ્મિક સંજોગોમાં પશુપાલકોને નજીકની પશુ સારવાર સંસ્થા અને તાલુકા વહીવટી તંત્રનો સંપર્ક કરવાનો અત્રેથી જણાવવામાં આવે છે.
0: આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન પશુપાલકોને નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 1962 એટલે કે 1962 પર સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને રાજ્યના વહીવટી માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કચ્છ જેવા વિશાળ અને સરહદી જિલ્લામાં વહીવટી પ્રક્રિયા વધુ સુદૃઢ, પારદર્શક અને લોકાભિમુખ બને તથા અરજદારોના કામો ઝડપથી નિકાલ પામે તે હેતુથી જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા સોંપવામાં આવી છે. આ નિર્ણયથી કોઈપણ તાલુકામાં તાત્કાલિક સ્ટાફની જરૂરિયાત ઊભી થાય તો કલેક્ટર સીધો જ નિર્ણય લઈ શકશે. અત્યાર સુધી મહેસૂલ વિભાગ હેઠળના નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની જે તે જિલ્લા પૂરતી બદલીઓ કલેક્ટર દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવેથી તાકીદના વહીવટી કારણોસર કે અનિવાર્ય સંજોગો ઊભા થાય ત્યારે મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓની આંતરિક બદલી કરવાની સત્તા પણ કલેક્ટરને સોંપવામાં આવી છે. નવા ઠરાવ મુજબ જિલ્લા કલેક્ટર હવે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સિનિયર સર્વેયર, સર્વેયર, કારકુન વગેરેની જે તે જિલ્લાની હદ પૂરતી આંતરિક બદલીઓ કરી શકશે. જો કે સંબંધિત ખાતાના વડાઓની બદલીઓ અંગેની મૂળ સત્તાઓ યથાવત રાખવામાં આવી છે. વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન હેઠળ આગામી 2 ઓગસ્ટે દેશવ્યાપી જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. માય ભારત કેન્દ્ર ભુજ કચ્છના ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર અમિત શર્માએ આ અંગે આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરી હતી.
2: નશામુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પન અભિયાન કે અંતર્ગત માય ભારત યુવા કાર્યક્રમ એવં ખેલ મંત્રાલય દ્વારા 2 અગસ્ત 2026 કો દેશવ્યાપી જન ભાગીદારી કાર્યક્રમ આયોજિત કિયા જા રહા હૈ. ઇસ અવસર પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દેશભર કે યુવાઓ કો વર્ચ્યુઅલ માધ્યમ સે સંબોધિત કરેંગે. હમારા મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓ કો નશે કે વિરુદ્ધ એકજુટ કર માય પ્લેજ કે માધ્યમ સે નશા મુક્ત ભારત કા સંકલ્પન કરના હૈ. પ્રત્યેક યુવાઓ સે અનુરોધ હૈ કે વે માય ભારત પોર્ટલ પર જાકર માય પ્લેજ અવશ્ય લે તથા અપને પરિવાર ઓર મિત્રો સમાજ કો નશા મુક્ત જીવન અપનાને કે લિયે પ્રેરિત કરે. યે કેવલ એક શપથ નહીં બલ્કિ વિકસિત ભારત 2047 કે નિર્માણ કી દિશા મે યુવાઓ કા જન આંદોલન હૈ. સભી શૈક્ષણિક સંસ્થાનો, યુવા સંગઠનો, સ્વયં

0: भी संस्थाओं एवं नागरिकों से इस अभियान के सक्रिय भागीदारी का आग्रह है। आइए माय भारत माय प्लेज माय रिस्पांसिबिलिटी के साथ नशा मुक्त भारत के निर्माण में अपना योगदान दें।
1: માતા અને બાળકના આરોગ્ય પોષણ તથા સર્વાંગી વિકાસને મજબૂત બનાવવા જિલ્લામાં આવતીકાલ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ અને 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી વિટામિન એ પૂરક અભિયાન યોજાશે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બંને અભિયાનને સફળ બનાવવા વિવિધ જનજાગૃતિ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।
2: ને આપણે આ મંચ ઉપર મળતા હોઈએ છીએ, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય આ બધા ક્ષેત્રની વિવિધ પ્રતિભાઓ આપણા સમક્ષ આવતી હોય છે। આજે મિત્રો, આવી જ એક નૃત્ય ક્ષેત્રની પ્રતિભાનો પરિચય આપને કરાવવાનો છે કે જેમણે ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી છે। રાજકોટમાં વસતા શ્રી વિધિબેન જાની, કે જેઓએ સાયકોલોજીમાં બેચલર અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, હાલ તેઓ માસ્ટર અભ્યાસક્રમ કરી રહ્યા છે। આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્યના ખૂબ જ વિખ્યાત એવા ભરતનાટ્યમમાં પણ તેમણે અલંકાર સુધીની ડિગ્રી હાંસિલ કરેલી છે, અને એ ઉપરાંત પણ અનેક પ્રકારના વિવિધ પરફોર્મન્સીસ ભરતનાટ્યમ નૃત્ય ક્ષેત્રમાં તેમણે આપ્યા છે। તેમની વિશિષ્ટ પ્રતિભાનો પરિચય આપણે તેમની સાથેની વાતચીત ઉપરથી મેળવશું। હું સૌથી પહેલા આપ સૌ યુવા દોસ્તો વતી તેમને આવકારું। નમસ્તે વિધિબેન, આપનું સ્વાગત છે।
3: નમસ્તે
2: વિધિબેન, આપે જે ભરતનાટ્યમમાં ઉપલબ્ધિઓ મેળવી છે એની એક પછી એક વાત કરવી છે, પણ અમને સૌથી પહેલાં તો જાણવામાં એ રસ છે કે આ નૃત્ય પ્રત્યે આપનું આકર્ષણ કઈ રીતે થયું અને કઈ રીતે આપને આમાં આગળ વધવાની પ્રેરણા મળી। કદાચ ખૂબ વર્ષો થઈ ગયા છે એ વાતને, પણ એ શરૂઆત આપણે ત્યાંથી કરીએ।
3: હા જરૂર। સૌપ્રથમ જય નટરાજ, શ્રી ગુરુભ્યો નમઃ। એવું કહેવાય છે કે તુમને નૃત્ય કો નહીં લેકિન નૃત્યને તુમ્હે ચુના હૈ, અને મને એવું લાગે છે કે મારા જીવનમાં એ સત્ય છે કે ભગવાન નટરાજે મને પસંદ કરી નૃત્યની સાધના કરવા માટે, અને એવા ગુરુઓ સાથે મેળવી કે જેને હું આજીવન આભારી રહીશ। મારી યાત્રા શરૂ થઈ જ્યારે હું 7 વર્ષની હતી। મને કદાચ ત્યારે ખબર પણ નહીં હોય કે ભરતનાટ્યમ શબ્દનો અર્થ શું છે, કે ભરતનાટ્યમ એટલે શું, કે શાસ્ત્રીય નૃત્ય એટલે શું, પણ આ શ્રેય હું મારા મમ્મી પપ્પાને આપવા માંગીશ કે એમણે આ રસ્તો કે આ સાધના મારા માટે પસંદ કરી। અને એ સમયે કદાચ મને ખબર નહોતી કે ત્યારે મને એવું લાગતું કે હું ખૂબ જ મસ્તીમાં નૃત્ય કરી રહી છું, ડાન્સ કરી રહી છું, પણ ત્યારે મને સહેજ પણ વિચાર નહોતો કે એ યાત્રા મને આટલા લાંબા સુધી લઈ આવશે, અને હજી પણ હું જીવનભર નૃત્યની વિદ્યાર્થીની રહેવા માંગુ છું। હું જે કાંઈ પણ છું એ મારા ગુરુઓના કારણે છું। મારા ગુરુ શ્રીમતી પૂર્વીબેન શેઠ, જે મારા ગુરુ જ નથી પણ મારા ગુરુમાં છે, એમણે શીખવાડ્યું કે નૃત્ય એક કલા છે પણ તેના કરતાં વધારે સાધના છે। તો આ બધો જ શ્રેય શરૂઆતથી લઈને અત્યાર સુધી અને આગળ પણ હું મારા મમ્મી પપ્પા અને મારા ગુરુને આપવા માંગીશ।
2: ખૂબ સરસ વિધિબેન આપે વાત કરી કે જે આ શરૂઆત થઈ ત્યારે આપની ઉંમર માત્ર 7 વર્ષને એક ક્ષેત્રમાં આગળ વધવાની એક પ્રેરણા મળી, પરિવારનો એક સહયોગ મળ્યો। ઘણી વખત એવું બનતું છે કે પરિવારમાં કોઈ એવી વ્યક્તિ આ કલા ક્ષેત્રે જોડાયેલી હોય, નૃત્ય છે કે શાસ્ત્રીય સંગીત છે કે બીજા કોઈ ક્ષેત્રે, તો એવું કંઈ તમારા પરિવારમાં ખરું ક્યાંય?
3: ના, કદાચ હું મારા પરિવારમાં પહેલી એવી હઈશ કે જેણે નૃત્ય કરવાનું પસંદ કર્યું। કદાચ મારા મમ્મી પપ્પાએ મારા માટે પસંદ કર્યું, કારણ કે મારા જે મમ્મી છે, ઓફકોર્સ એક એજ થાય કોઈ બાળકને એટલે એવું પેરેન્ટ્સ વિચારતા હોય કે આને કોઈ પણ એક્ટિવિટીમાં મૂકીએ, પણ ત્યારે મારા પપ્પા સ્પોર્ટ્સ પર્સન, એ ક્રિકેટ રમતા, અને ક્રિકેટ કોટાથી એમણે પછી પોલીસ ફોર્સ જોઈન કરી, અને મારા મમ્મી સાયન્સ ક્ષેત્રે ટીચર, એટલે પહેલાં મારા પેરેન્ટ્સની ઈચ્છા હતી કે મને કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધારે, પણ સ્કૂલની નાની મોટી એક્ટિવિટીઝમાં મને જ્યારે ડાન્સ કરતા જોઈ ત્યારે થયું કે આપણું ભારતીય નૃત્ય જ આપણે શીખવું રાખવી ને આપણી દીકરીને એમ. તો બસ એ જ રીતે મમ્મીને થયું કે આપણે ક્લાસ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શીખવીએ, કારણ કે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ તમને નૃત્ય કરતાં પણ વધારે આપણા જે સંસ્કાર છે, જેને કલા થકી સંસ્કાર કહેવાય, તો આપણા સંસ્કાર, આપણા મૂલ્યો, એ બધું શીખવે. તમે રામ વિશે પુસ્તકોમાં વાંચો, પણ તમે જ્યારે સ્ટેજ ઉપર રામનું પાત્ર ભજવો ત્યારે તમને ખબર પડે કે રામના પથ પર ચાલવું એટલે શું, રામના મૂલ્યોને જીવનમાં અલંકૃત કરવા એટલે શું. એટલે આ બધી ઝીણી ઝીણી બાબત જે મેં નથી વિચારી એ મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાએ વિચારી અને પછી મને આમાં આગળ વધારી.
2: ખૂબ સરસ વાત છે કે પારિવારિક માહોલ ન હોવા છતાં પણ આપને આમાં રસ પીડો, કદાચ મમ્મી પપ્પાના શોખ અને તમારા પોતાની અંગત એક ઈચ્છાઓને કારણે તમે આગળ વધ્યા. આમાં નૃત્ય વિશેની ઘણી બધી વાતો આપણી પાસેથી જાણવી છે, પણ જે અભ્યાસક્રમમાં આપ જોડાયા એ થોડા એકબીજા સાથે કોન્ટ્રાડિક્ટરી અથવા તો વિરોધાભાસી કહીએ, કારણ કે સાયકોલોજી એવો શબ્દ કે જે વિજ્ઞાન સાથે જોડાયેલો, તમે કલા ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા છો. તો આ તમારી પાસે જાણવું છે વિધિબેન કે કઈ રીતે આ સમન્વય તમે બરાબર એને સંકલિત કરી શક્યા.
3: જી, હું પણ એ રસ્તાને હજી જાણી રહી છું જેમ આગળ વધું છું. પણ સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન.
2: જી.
3: અને જ્યારે આપણે કોઈ પણ કલા ની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે ભરતનાટ્યમના જો આપણે મૂળ શબ્દને સમજીએ તો ભરતનાટ્યમ એટલે ભ એટલે ભાવ, ર એટલે રાગ, ત અને તાલ. સો ભ એટલે ભાવ, અને હું એને મનોવિજ્ઞાન સાથે એવી રીતે જોડીશ કે મનના જે ભાવ છે એને મારે સમજવાની ખૂબ જ ઈચ્છા છે, જરૂર છે, અને આજે બધાને છે. કદાચ આપણને ખબર પણ નથી ને આપણે કોઈ પણ એક ડિસઓર્ડરના પેશન્ટ હોઈ શકીએ છીએ, આપણને નથી ખબર હોતી. તો મારી ઈચ્છા કે હું પહેલાં મારા મનને નૃત્યના ભાવ થકી સમજું અને બીજા સુધી એ સમજણને પહોંચાડું.
2: ખૂબ સરસ વાત આપે કરી કે મનને જાણવું સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે તમારી સાથે વાત કરું એટલે મને થોડા સાહિત્યની પંક્તિઓ પણ એક યાદ આવે. વિધિબેન ગની દહીંવાલા આપણા ખૂબ જાણીતા ગઝલકાર, એમણે કહેલું કે ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ કે ન પતન સુધી, અહીં આપણે તો જવું છે ફક્ત એકમેકના મન સુધી. એટલે મન સુધી જવાની આ યાત્રા તમે આનાથી સમન્વિત કરી મનોવિજ્ઞાનના અભ્યાસથી, ખૂબ સારી વાત છે. હવે આ જે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો સાથે સાથે આપે આ યાત્રા પણ ચાલુ રાખી, ખૂબ અઘરું છે આ કોમ્બિનેશન કરવું, તો એ કઈ રીતે તમે મેનેજ કરતા?
3: અગેન એવું જ કહીશ કે મારું શેડ્યુલ હંમેશાથી એક નોર્મલ જ રહ્યું છે, ક્યારેય એવું નથી થયું કે બહુ સ્ટ્રગલ છે. કારણ કે આજના જમાનામાં વિથ ટેકનોલોજી બહુ જ બધું સરળ થઈ ગયું છે. તો એ જ રીતે જ્યારે સ્કૂલના જ્યારે ટાઈમિંગ્સ હતા ત્યારે સ્કૂલમાં મારે જવાનું થતું, સાંજના સમયમાં મારે નૃત્યનો રિયાઝ કરવા માટે મારા ગુરુ પાસે જવાનું થતું. એટલે મને એવું લાગે છે કે ભણવાનું અને નૃત્ય કરવાની બે વસ્તુ મારી પાસે ખૂબ જ સહેલી હતી, અઘરું કંઈ જ નહોતું, કારણ કે મારે બે જ વસ્તુ કરવાની છે. એટલે બીજી બધી વસ્તુ આપોઆપ હટી જાય, કારણ કે મને હંમેશા મારા મમ્મીએ વસ્તુ કે જેની પાસે કરવા માટે કંઈ જ નથી એનું જીવન વધારે અઘરું છે, અને જેની પાસે કરવા માટે કંઈક છે એનું જીવન બહુ જ સહેલું છે, કારણ કે એને ખબર છે એને શું કરવાનું છે અને એને પણ ખબર છે કે શું નથી કરવાનું,
2: એનો ટાર્ગેટ નિશ્ચિત છે.
3: જી, એક્ઝેક્ટલી. એટલે મારી માટે હંમેશાથી બે જ વસ્તુ હતી, સવારે હું સરસ ભણું અને સાંજે હું મારા તન મન શરીરને એક્ટિવ રાખવા માટે નૃત્ય કરું. એટલે કંઈ જ ડિફિકલ્ટ નહોતું.
2: એટલે બંને ભાગ તમે એ રીતે સેપરેટ કરીને ખાગે, જેમ એક ગૃહિણી ઘરના અલગ અલગ પોર્શનને સંભાળતી હોય, મેઇન હોલ જે છે બેઠક રૂમ ત્યાંને સંભાળે, એ ઉપરાંત રસોડાને સંભાળે, ફળિયું સંભાળે, એવી રીતે તમે આ બે ભાગ પાડીને તમારી જીવનની પ્રવૃત્તિઓને સંભાળી, એમ કહીએ તો ખોટું નથી. ખૂબ સરસ વાત છે, અને આજ એક નારી શક્તિની સાચી તાકાત આપણે મિત્રો કહી શકીએ. હવે આપણે વાત કરીએ થોડી આપની નૃત્ય યાત્રાની, થોડીક ઉપલબ્ધિઓની. ભરતનાટ્યમમાં તમે વિશારદ પૂર્ણ કર્યું, અને પછી જે સૌથી વધારે કોઈ પણ વિદ્યાર્થી માટે મહત્વનું એક પ્રસ્તુતિ હોય તો તે છે આરંગેત્રમ, તો એની થોડી વાત કરો અમને.
3: જી, 2023 છઠ્ઠી મે મારા જન્મદિવસ પછીની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટ બની ગઈ છે મારા લાઈફમાં, કારણ કે એ દિવસે મારું આરંગેત્રમ હતું. આરંગેત્રમ ની જે જર્ની છે, જેને આપણે જનરલ લેંગ્વેજમાં ફર્સ્ટ પર્ફોમન્સ ઓન સ્ટેજ ઓર ડેબ્યુ પર્ફોમન્સ જનરલી કહેતા હોય છે, અને એ આરંગેત્રમમાં કોઈ પણ નર્તક અથવા નર્તકી એક

0: માર્ગમની પ્રસ્તુતિ કરે છે. માર્ગમ એટલે માર્ગ, માર્ગ એટલે રસ્તો. જીવાત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો જે રસ્તો છે એને આપણે માર્ગમ કહીએ. અને એ રસ્તામાં અલગ અલગ પડાવ આવે, એ પડાવ અમે અલગ અલગ કૃતિ થકી રજૂ કરીને છેલ્લે નટરાજ સુધી પહોંચીએ, એ સરળ રીતે માર્ગમ કહેવાય. એટલે આ સફર સુધી પહોંચવામાં મારા મમ્મી પપ્પા, મારા ગુરુ, એમણે મને ખૂબ જ સારી રીતે તૈયાર કરી. રોજની પ્રેક્ટિસ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, એક કહેવાય ને કે નોટ ઇક્વલ ટુ બટ વેરી સિમિલર ટુ એન આર્મી લાઈફસ્ટાઈલ, કે આ સમયે ઉઠીને આટલી એક્સરસાઇઝ કરવાની જ છે તો કરવાની જ છે, પછી આ ખાવાનું છે તો આ ખાવાનું જ છે, આ પ્રેક્ટિસ કરવાની જ છે, આ રિયાઝ કરવાનો જ છે. તો એ એક સરસ મજાનું મારું શેડ્યુલ રહેતું મારા આરંગિત્રમ દરમિયાન. અને મારા પરિવારજનો, મારા મિત્રો, ચીફ ગેસ્ટ અતિથિ વિશેષો, મ્યુઝિશિયન્સની ટીમ, એ બધાના સહકારથી આરંગિત્રમનો પડાવ મેં પાર કર્યો. અને તે પાર કરવા બદલ હું ઈશ્વરનો પણ એટલો જ આભારી.
1: કૃપા વગર તો આ બધું અશક્ય હોય છે. એવું કહેવાય છે વિધિબેન કે ગીતમ વાદ્યમ ચ નૃત્યમ ત્રયમ સંગીત મુદચ્યતે. સંગીતના જે આપણે ત્રણ અંગો કહીએ ને એમાં નૃત્યનો પણ સમાવેશ આપણા સંસ્કૃત શ્લોકમાં કહેવામાં આવ્યો છે. એટલે નૃત્ય પણ આ સંગીત પરંપરાનો એક ભાગ છે. નૃત્ય આરંગેત્રમ કર્યા પછી આપે જે થોડીક ઉપલબ્ધિઓ મેળવી છે 2023 પછીની, એની તમારા પાસેથી અમારે થોડી માહિતીને વાતો સાંભળવી છે.
0: જી, 2023માં મારું આરંગેત્રમ પત્યું. તેના પછી એક ખૂબ જ સુંદર ઓપોર્ચ્યુનિટી મને અગેન મારા ગુરુ પાસેથી મળી, જેને કહેવાય કે કદાચ આવી તક જીવનમાં એકથી વધારે વાર નથી આવતી. જો આવે છે તો તમે ખૂબ જ નસીબદાર છો, કારણ કે તમે જે નૃત્ય કરો છો એ ભારતીય શાસ્ત્રીય નૃત્ય છે. અને એ ભારતીય નૃત્ય ભારત માટે કરવું, ભારત માં માટે કરવું, એ મારા માટે ખૂબ જ માનનીય ક્ષણ હતી. એટલે મેં 26 જાન્યુઆરી 2024 દિલ્હીમાં રાજપથ પરેડ પર આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુજી અને ત્યાં આવેલા ફ્રાન્સના પણ પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોન, એમના પ્રેઝન્સમાં આ કર્યું. અને અલગ અલગ ડેલિગેશન્સ, નેશનલ ઇન્ટરનેશનલ ડેલિગેશન્સની સામે ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરી. ત્યારે મને એવું લાગે છે કે જે કોઈ બી મહેનત આપણે બધા જ કરીએ છીએ એ ક્યાંક લેખે લાગે ખરા. અને આ બધાની તાલીમ જે છે એ અગેન મને મારા ગુરુજનોએ આપી અને તેના માટે હું ખૂબ જ આભારી રહીશ. કારણ કે અમને ત્યાં બોલાવ્યા હતા એક મહિના માટેની પ્રોપર ટ્રેનિંગ માટે, અને એક મહિના પહેલાં પણ તમારી એક રિગરસ ઓડિશન લેવાય, ઓનલાઈન લેવાય, બહુ બધા રાઉન્ડ્સ ક્લિયર કરવાના હોય, જે અમે કર્યા બધાએ. અને ત્યાર પછી અમને ત્યાં પરફોર્મન્સ માટે બોલાવ્યા અને એક મહિના રિગરસ પ્રેક્ટિસ કરવાની. અને એ એક હિસ્ટોરિક ક્ષણ હતું, કારણ કે હું ભૂલતી ના હોય તો 1000 કરતાં પણ વધુ સંખ્યામાં મહિલાઓ અલગ અલગ નૃત્ય એમને એક જ ગીત પર પ્રસ્તુતિ કરી, જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ડિરેક્ટ કરી હતી, જે સંગીત નાટક એકેડમીના ડિરેક્ટર યસ સંધ્યા પુરેચા મેમ, એમના ગાઈડન્સ અંડર. તો એમના એટલી સંધ્યા પુરેચા મેમ જેટલી મોટી હસ્તીના અંડર રહેવું, એમની પાસેથી શીખવું કે એમને કઈ રીતે નૃત્ય કોરિયોગ્રાફ કર્યું, તો એ બધું મારા માટે ખૂબ જ મોટી ક્ષણ હતી.
1: અમારા માટે પણ ખૂબ ગૌરવની વાત છે કે આ રીતે કર્તવ્ય પથ ઉપર આપ જઈ આવ્યા છો અને ત્યાં આપણા ભારતના એક ખૂબ જ ઐતિહાસિક કહી શકાય અથવા ધરોહર કહી શકાય એવા શાસ્ત્રીય નૃત્યની પ્રસ્તુતિમાં આપે ભાગ લીધો. આ પછીની પણ થોડી ઉપલબ્ધિઓની અમને એક ઝલક આપો વિધિબેન.
0: પછી મારી કોલેજમાં અગેન અલગ અલગ જે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ હોય એમાં પણ મારા મિત્રો સાથે ભાગ લઈને કે ઇવન સોલો કોમ્પિટિશન્સમાં ભાગ લઈને કોલેજનું કોલેજને પણ ગૌરવ અપાવ્યું, મારા ગુરુઓને પણ, મારા પેરેન્ટ્સને પણ. અને આ જ રીતે સાથે સાથે હું નૃત્યમાં પરફોર્મ કરતાં કરતાં ઘણું બધું શીખી. 2024માં કલકે કલાકાર કોમ્પિટિશન

0: માટે પણ મેં પરફોર્મન્સ આપ્યું અને ત્યાં પણ જે બધા જજીસની પેનલ હતી એમને પણ આભાર કે એમને મારું નૃત્ય પસંદ આવ્યું અને મને એ ટાઇટલથી નવાજી.
1: બરાબર. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી એ કદાચ પ્રવૃત્તિ છે.
0: જી જી જી જી જી.
1: આ ઉપરાંત કોઈ બીજી ઉપલબ્ધિ વિધિબેન?
0: જી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે યુથ ફેસ્ટ કન્ડક્ટ કરતી હોય છે એઆઈયુ અંતર્ગત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીઝ એસોસિએશન, એમના અલગ અલગ લેવલ્સ હોય છે કે પેલા યુનિવર્સિટી લેવલ કરવાનું, તો ઓડિશન્સ આપ્યા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટ 2025 ખાતે પણ મારા ગુરુ અને માતા પિતાના આશીર્વાદથી મને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું.
1: ખૂબ સરસ. વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ પણ આપે ઘણી કરી છે, તો એની પણ ઝલક મેળવે વિધિબેન કે કઈ કઈ પ્રખ્યાત જગ્યાએ આપે આ નૃત્યની પ્રસ્તુતિઓ કરી છે?
0: જી, નૃત્યનો જન્મ થયો મંદિરમાં. મોટા સ્ટેજીસ પર તો ડેફિનેટલી બધાની ઈચ્છા હોય કે હું નૃત્ય કરું, પણ ખરા અર્થે નૃત્ય અર્ચનમ જેને આપણે કહીએ, એ જ્યારે તમને મોકો મળે ભગવાન સમક્ષ પ્રસ્તુત કરવાનો, તો એનાથી પવિત્ર કોઈ તક નથી હોતી.
1: બરાબર છે.
0: તો તેના અંતર્ગત પણ મારા ગુરુજી સાથે ચિદમ્બરમ નટરાજ ટેમ્પલ જે તમિલનાડુમાં આવ્યું ત્યાં અમે પ્રસ્તુતિ આપી. ગુજરાતની વાત કરીએ તો જૂનાગઢ સોમનાથના ગર્ભગૃહમાં પણ અમને પરફોર્મ કરવાનો મોકો મળ્યો. એટલે એવું થાય કે નટરાજ, ભગવાન નટરાજ તમને અલગ અલગ રીતે કહી રહ્યા છે કે તમે નૃત્ય ક્ષેત્રે આગળ વધો અને જે કોઈ પણ નૃત્ય તમે કરો એ મને એવું લાગે છે કે મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું અવારનવાર જે પણ નૃત્ય કરું, ઓફકોર્સ નૃત્ય શરૂ કર્યા પહેલાં તમે ભગવાનને નમસ્કાર કરીને આભાર તો માનો છો અને શક્તિ માંગો છો નૃત્ય સરસ કરવાની, પણ એ ક્યાંક ને ક્યાંક મારી રિસ્પોન્સિબિલિટી બને છે કે હું બને એટલું વધારે ભગવાનની નજીક પહોંચવા માટે એમના ચરણોમાં જો હું વધારે નૃત્ય કરતી રહું તો તરી જવાશે.
1: ખૂબ સરસ વાત આપે કરી. આ વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ મંદિરમાં થઈ, એ ઉપરાંત પણ કોઈ એવા મોટા મંચ ઉપર આપનો અનુભવ હોય તો એ પણ જણાવો.
0: જી, મોટા મોટો અનુભવ આરડીસી છે. હમણાં રિસેન્ટલી પોરબંદર ખાતે ઇન્ટરનેશનલ ફિઝિક્સ કોન્ફરન્સ જે હતી 2025, ત્યાં પણ અમારા ગુરુને ઇન્વાઇટ કર્યા હતા, એમને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી. ત્યાં દુનિયાભરથી સાયન્ટિસ્ટ આવેલા અને એમના સામે અમારે પરફોર્મ કરવાનું હતું. તો એ એવું થાય કે, અને એક વસ્તુ એ પણ ઉમેરવા માંગીશ કે આ બધી જે ઓપોર્ચ્યુનિટી છે, જે તક છે, એ અગેન વિધાઉટ બ્લેસિંગ્સ નથી મળતી કે વિધાઉટ પ્રોપર રિયાઝ નથી મળતી. તો એ જ કે હું બને એટલું વધારે પ્રેક્ટિસ કરતી રહું અને મારા પેરેન્ટ્સ, મારા ગુરુ બધાના આશીર્વાદથી આગળ વધતી રહું.
1: ખૂબ સરસ. આપની સાથે એમ થાય કે વાતો અમે ખૂબ કરતા રહીએ વિધિબેન, આપની ઉપલબ્ધિઓ, આપની નૃત્ય પ્રસ્તુતિઓ એના અંગેની, પણ સમયની થોડી મર્યાદા છે. છેલ્લે ટૂંકમાં અમારે એ જાણવું છે કે હવે પછીના ભવિષ્યમાં આપનું વિઝન, આપની દ્રષ્ટિ કઈ રીતની છે, આપ આમાં કઈ રીતે આગળ વધવા માંગો છો, અને અત્યારે એવી કઈ પ્રવૃત્તિ આપ જે કરો છો કે જે નૃત્ય ક્ષેત્રે ઉપયોગી થતી હોય?
0: જી, પ્રવૃત્તિ વિશે પહેલા વાત કરવા ઈચ્છીશ. એક નાનકડો ઇનિશિયેટિવ જેના વિશે મારે વાત કરવી છે અને જે ટીમ સાથે હું સંકળાયેલી છું, એ ટીમનું નામ છે કલાકાર્સ ઓફ ભારત. બહુ જ યંગ લોકોથી ભરાયેલી એ નાનકડી અમારી ટીમ છે. અમે કદાચ ટીમમાં 4 જણા હશું, પણ એ બહુ સુંદર ટીમ છે કારણ કે કલાકાર્સ ઓફ ભારત, બે શબ્દ આવે, કલાકાર અને ભારત. ભારત જ્યારે કોઈ પણ સાંભળે ત્યારે સૌથી પહેલી વસ્તુ એમના મનમાં આવે કલા. ભારતની જે કલા આટલી વિકસિત છે, ભારત પાસે 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે જે મને નથી લાગતું કે બીજા કોઈ જ દેશ પાસે હશે. તો એ ગર્વની વાત છે. આપણી પાસે વાદન છે, ગાયન છે, નૃત્ય છે, પેઇન્ટિંગની કલા છે, અલગ અલગ માર્શલ આર્ટ્સની કલા પણ ભારત પાસે જ છે. તો આ બધી ભારતીય કલા બને એટલી લોકો સુધી પહોંચે અને કલા કલાકાર થકી ઓફકોર્સ પહોંચે તો એના માટે એક નાનકડું ઇનિશિયેટિવ કે અમે અલગ અલગ ગુરુજનો અલગ અલગ કલાકાર સુધી પહોંચીને એમની વાર્તા, એમની સ્ટોરી, એમનું કલા પ્રત્યેનું

0: માં પહોંચે.
1: ખૂબ જ ઉપયોગી આ વાત છે, ને એમ લાગે કે આ જે આપનું ઇનિશિયેટિવ છે, આપની આ એક જે વિઝનની યાત્રા છે, એ ભારતના દરેક યુવાનો સુધી, દરેક વ્યક્તિ સુધી પહોંચે એવી અમે આશા રાખીએ. આપની સાથે ઘણી બધી વાતો થઈ, ઘણી બધી વાતો કરવાનું મન છે, પરંતુ સમયની મર્યાદા હોવાથી વાતોને અહીંયા વિરામ આપવો પડશે વિધિબેન. એટલે ભરતનાટ્યમ ક્ષેત્રે અનેક પ્રકારની નૃત્ય પ્રસ્તુતિઓ અને વિવિધ પ્રકારના એવોર્ડ્સ દ્વારા જેમણે રાજકોટનું ગૌરવ વધાર્યું, તેવા રાજકોટના યુવા પ્રતિભા વિધિબેન જાનીને આપણે આજે મેળા યુવા દોસ્તો, અને એમની પાસેથી ઘણી બધી વિગતો આપણને જાણવાની મળી. અને આપણે આશા રાખીએ કે એમનું આ જે વિઝન છે તેમાં તેઓ સફળતા મેળવે. અહીંયા સમય કાઢીને આવવા બદલ અને અમારા યુવા દોસ્તોને ગાઈડન્સ આપવા બદલ વિધિબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ.
1: અને મિત્રો, વિધિબેન જાની સાથેની આ વાતચીત પછી સાંભળીએ ફિલ્મ સુરસંગમનું આ એક સુંદર ગીત, જેને કંઠ મળ્યો છે રાજન અને સાજન મિશ્રાનું, સંગીત છે લક્ષ્મીકાંત પેરલાલનું, અને શબ્દો છે વસંત દેવના. તો સાંભળીએ આ સુંદર સુરમયી ગીત જે ફિલ્મ સુરસંગમમાંથી લેવામાં આવ્યું છે.

0: એક જે વિઝનની યાત્રા છે એ ભારતના દરેક યુવાનો સુધી, દરેક વ્યક્તિ સુધી પહોંચે એવી અમે આશા રાખીએ. આપની સાથે ઘણી બધી વાતો થઈ, ઘણી બધી વાતો કરવાનું મન છે, પરંતુ સમયની મર્યાદા હોવાથી વાતોને અહીંયા વિરામ આપવો પડશે વિધિબેન. એટલે ભરતનાટ્યમ ક્ષેત્રે અનેક પ્રકારની નૃત્ય પ્રસ્તુતિઓ અને વિવિધ પ્રકારના એવોર્ડ્સ દ્વારા જેમણે રાજકોટનું ગૌરવ વધાર્યું તેવા રાજકોટના યુવા પ્રતિભા વિધિબેન જાનીને આપણે આજે મેળા યુવા દોસ્તો, અને એમની પાસેથી ઘણી બધી વિગતો આપણને જાણવાની મળી. અને આપણે આશા રાખીએ કે એમનું આ જે વિઝન છે તેમાં તેઓ સફળતા મેળવે. અહીંયા સમય કાઢીને આવવા બદલ અને અમારા યુવા દોસ્તોને ગાઈડન્સ આપવા બદલ વિધિબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
1: થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ.
0: અને મિત્રો, વિધિબેન જાની સાથેની આ વાતચીત પછી સાંભળીએ ફિલ્મ સુરસંગમનું આ એક સુંદર ગીત, જેને કંઠ મળ્યો છે રાજન અને સાજન મિશ્રાનું, સંગીત છે લક્ષ્મીકાંત પેરલાલનું અને શબ્દો છે વસંત દેવના. તો સાંભળીએ આ સુંદર સુરમયી ગીત જે ફિલ્મ સુરસંગમમાંથી લેવામાં આવ્યું છે.

આવતું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સોમવાર 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ. આયુષ મંત્રાલય અને ભારત એઆઈએ આયુષ ક્ષેત્રમાં એઆઈ આધારિત નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. આજે ચીન, તિબેટ અને નેપાળના કેટલાક ભાગોમાં અનેક ભૂકંપના આંચકા નોંધાયા. ચીનમાં 4.5ની તીવ્રતાનો આંચકો. રાજ્યમાં 4 થી 5 દિવસ બાદ મેઘરાજાનું પુનઃઆગમન થતાં અનેક જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવનને અસર. બપોર સુધીમાં 63 તાલુકાઓમાં વરસાદ થયાના અહેવાલ. વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો. કચ્છમાં પણ વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા. હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરી. ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો. વરસાદની પરિસ્થિતિમાં પશુઓને સાંકળ કે ખીલાએ બાંધવાને બદલે તેમને ખુલ્લા મૂકવા હિતાવહ હોવાનું જણાવતા જિલ્લાના પશુપાલન અધિકારી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને રાજ્યના વહીવટી માળખામાં કર્યો ફેરફાર. વર્ગ 3ના કર્મીઓની આંતરિક બદલી કરવા હવે કલેક્ટરને અપાઈ સત્તા. વિકસિત ભારત માટે નશામુક્ત અભિયાન યુવા અભિયાન હેઠળ આગામી 2 ઓગસ્ટે કચ્છ સહિત સમગ્ર દેશમાં જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. માતા અને બાળકના આરોગ્ય, પોષણ તથા સર્વાંગી વિકાસને મજબૂત બનાવવા જિલ્લામાં આવતીકાલ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ અને 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી વિટામિન એ પૂરક અભિયાન યોજાશે. અને ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ પોર્ટલ મારફતે હાલ કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. જોર્ડનમાં યોજાયેલા જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે 5 વર્ષના સમયગાળામાં 3,15,000 કરોડ રૂપિયાના નાણાકીય ભંડોળ મંજૂર કરાયા છે. તેમણે કહ્યું કે આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ રાષ્ટ્રની સમૃદ્ધિનો પાયો છે.
1: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है और इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
0: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: आज के लिए गुजरात रीजन में 120 डिग्री और साथ में रेड एलर्ट और साथ ही सौराष्ट्र कच्छ रीजन में 120 डिग्री और साथ में रेड एलर्ट. फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी इस वाली वेदर के साथ वो 45 से 55 और साथ में जो गस्ती विंड होगी वो 65 KMPH के ऊपर रहने का पूर्वानुमान है और इसके साथ ही साउथ गुजरात कोस्ट के लिए लोकल प्रिकॉशनरी सिग्नल पोस्ट है NC3.
0: દરમિયાન રાજ્યભરમાં આજે વાતાવરણમાં પલટો આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 11.46 ઇંચ જેટલો વરસાદ સુરતના અંબિકા તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 56% વરસાદ નોંધાયો. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થતાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે તો કેટલાક જિલ્લામાં શાળા કોલેજ બંધ રાખવાની ફરજ પડી છે. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવનને અસર થઈ છે, ત્યારે સંભવિત ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તેમને તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતમાં આપત્તિ નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી. દરમિયાન તેમણે આફત સમયે નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી.
3: સોશિયલ મીડિયાની અંદર એક પણ વાત માનવી નહીં. માત્ર મીડિયા ચેનલો દ્વારા કલેક્ટર ઓફિસથી દર કલાકે જે માહિતી આપે છે કલેક્ટરશ્રી, એ માહિતીને જ માન્ય રાખવી, જેથી કરીને અફવાઓ ઉડાડનાર વિકૃતિ માનસિકના લોકો જે ઘણીવાર આવું કરતા હોય, પણ આવું કરશે તો એને બક્ષવામાં નહીં આવે.
0: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સાથે DCP અનુપમે લોકોને બિનજરૂરી બહાર ન જવા અપીલ કરી છે.
4: ભારી બારિશ કો ધ્યાન મેં રખતે હુએ પ્લીઝ એક જિમ્મેદાર નાગરિક બનીએ, ટ્રાફિક પોલીસ કા સહયોગ કરીએ, જો ભી પોલીસ આપકો કહેતી હૈ ઉસકો ફોલો કરીએ, યે આપકી સેફ્ટી ઓર સુવિધા.

0: के लिए हम नहीं चाहते कि कोई भी जान माल और कोई भी ऐसा इंसिडेंट बने जिससे किसी को भी किसी प्रकार की हानि रहे। अगर आप एंजॉय करने के लिए निकलना चाहते हैं तो ऐसी जगह निकलिए जहां पानी का भराव ना हो। जहां पानी भरा हो वहां कृपया करके अपनी और साथ साथ दूसरों की लाइफ रिस्क में मत डालिए।
1: વલસાડમાં ભારે વરસાદની આગાહીને લઈને અપાયેલા એલર્ટને પહોંચી વળવા શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, તેમજ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ફરી સક્રિય થયું છે. જામનગરમાં વરસાદની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર પી બી પંડ્યાએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહીને પગલે અગરિયાઓને રણ વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં 10-12 ફૂટના ઊંચા મોજા ઉછળવા શક્યતાને પગલે જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તો વાડીનારથી ઓખા સુધીના દરિયા

આજે અનેક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં સૌથી વધુ સુરત અને ભરૂચમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતમાં વરસાદનું જોર વધતા ભેદવાળ ખાડીએ જોખમી સ્તર વટાવી દેતા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટીતંત્ર હાઈએલર્ટ પર છે. ભરૂચ અને હાસોટમાં પણ 3-4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ આજે બપોર બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદને પરિણામે પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ખેડા જિલ્લાના ડાકોર ખાતે ધોધમાર વરસાદ વરસતા ગોમતી નદીમાં નવા નીરની આવક થઈ હતી, તો બીજી તરફ ગળતેશ્વર, મહુધામ, અમદાવાદ, નડિયાદ, માતરમાં ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તાપી જિલ્લાના સોનગઢમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર નદી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મહેસાણામાં ધીમી ધારે તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યાના અહેવાલ છે, તો ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં 1.5-2 ઇંચ, પાલિતાણા તાલુકામાં 2.5 ઇંચ અને ઘોઘામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા, તાપી, સુરત તેમજ વાવથરાદ વહીવટીતંત્ર દ્વારા આવતીકાલે 1 ઓગસ્ટના જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં 10,891 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 11 લોકોને બચાવાયા છે. બીજી તરફ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં NDRFની 17 અને SDRFની 33 ટુકડી તૈનાત કરાઈ છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરવાની આશંકાને પગલે સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની 2 વિશેષ ટુકડી, બચાવ કાર્યના વાહનો, હોડી અને આધુનિક બચાવ સાધનો સાથે સુરત પહોંચી છે. આ ટુકડીને લિંબાયત વિસ્તારમાં તૈનાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જન્મજયંતિ નિમિત્તે તેમને સાદર વંદન કર્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે ભારતીય સાહિત્ય જગતના શિરમોર ઉપન્યાસ સમ્રાટ મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની જયંતિએ ભાવપૂર્ણ વંદન કર્યા છે. રાજ્યની મહિલાઓ વોટર રેઝિસ્ટન્સ એટલે કે પાણીથી રક્ષણ આપે તેવા અવનવા આકારના કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ વિદેશમાં રાખડીઓ મોકલી શકશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની તમામ મુખ્ય ટપાલ કચેરી, પેટા ટપાલ કચેરી તેમજ દૂરના ગામોમાં આવેલી શાખા ટપાલ કચેરીમાં વેચાણ માટે કવર અને બોક્સ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટર પર તેનું વેચાણ કરાશે. રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં આગામી 2 ઓગસ્ટથી 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેને રાજકોટ મંડળ દ્વારા આ નિર્ણય કરાતા ટ્રેનમાં હવે 11 જનરલ કોચ અને 2 લગેજ વેન કોચ એમ કુલ 13 કોચ સામેલ હશે. સુરતથી અમદાવાદ દેશમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશે કહ્યું કે ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સફળતાપૂર્વક જીવંત હૃદયનું પરિવહન કર્યું છે. આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરાશે. આ અત્યંત સંવેદનશીલ સમયબદ્ધ જીવનરક્ષક અભિયાન ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય પોલીસ, રેલવે સુરક્ષા દળ અને તબીબી ટુકડી વચ્ચે સંકલનથી પાર પડાયું. રાજ્યના જુડો ખેલાડી પૂંજા ચરોલિયાએ એશિયન કેડેટ અને જુનિયર જુડો ચેમ્પિયનશીપ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ SAGએ સોશિયલ મીડિયા સંદેશમાં અંગે માહિતી આપતા જણાવ્યું કે જોર્ડનના અમ્માનમાં તાજેતરમાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડી પૂંજા ચરોલિયાએ 40 કિલો વજનવર્ગ શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. તેઓ હાલ ગુજરાત રમતગમત સત્તામંડળ અંતર્ગત હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ ખાતે જુડો એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે. રાજ્યમાં આવતીકાલે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે કે ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આવતીકાલની પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી 9 ઓગસ્ટે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2031 સુધી ચાલુ રાખવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય. રાજ્યમાં વરસાદનો વધુ 1 રાઉન્ડ શરૂ. સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આવતીકાલે અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત. દેશમાં પહેલીવાર સુરતથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવંત હૃદયનું પરિવહન કરાયું અને જોર્ડનમાં યોજાનારી જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં નડિયાદના ખેલાડી પૂંજા ચરોલિયાએ
કાંસ્ય

પદક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ અટલ બેન, રામ રામ
1: વિરલભાઈ, રામ રામ
0: અટલ બેન. કેમ છો?
1: એમ તો મજામાં છું, પણ ઘણીવાર આજુબાજુની પરિસ્થિતિ ને બધું જોઉં ને તો થોડીક મને ચિંતા થાય, મારા માટે નહીં પણ આવનારી પેઢી માટે. જો આપણે ગાંધીજી બહુ સરસ સમજાવી ગયા હતા કે દેર ઇઝ ઇનફ ફોર એવરી વન્સ નીડ, બટ દેર ઇઝ નોટ ઇનફ ફોર એવરી વન્સ ગ્રીડ.
0: વાહ,
1: તમે ગુજરાતીમાં સમજાવો.
0: એટલે આપણી જે જરૂરિયાત છે સામાન્ય, એના માટે આપણને ઘણું છે, પણ પછી આપણો લોભ છે બરાબર, એના માટે પ્રકૃતિ છે એ એટલું બધું આપી શકતી નથી.
1: એટલે આપણે આખી દુનિયામાં જોઈએ ને તો કચરો બહુ વધી રહ્યો છે, પાણી ઓછું થતું જાય છે, અને દવાઓ કેમિકલ્સ વાપરી વાપરીને આપણે આપણી ખેતીને પણ લગભગ ખતમ કરી દીધી છે. એટલે આ બધું એક ચિંતાનું વાતાવરણ કરે છે, પણ સાથે સાથે છે ને ઘણા બધા એવા નવા પ્રયોગો એ પણ લોકો કરતા હોય છે કે જેના કારણે આપણે આ પરિસ્થિતિને ટાળી શકીએ.
0: હા, અને આ પ્રયોગોનો આધાર છે ને એ પરિસ્થિતિમાં જે પ્રશ્નો ઉભા થાય છે ને એના સોલ્યુશન માટે હોય છે. અને અત્યારે આપણે બહુ સરસ મજાની વાત સાંભળતા હોઈએ છીએ કે ટકાઉ,
1: સસ્ટેનેબલ.
0: એટલે બધી વસ્તુ, આમ તો આપણે કોઈ વસ્તુ ખરીદતા હોય ને તો એ કેવી ટકાઉ છે એ પહેલા જોઈએ,
1: અને હવે જોવું જ જોઈએ. પહેલા શું, આપણે એક માનસિકતા આવી ગઈ હતી યુઝ એન્ડ થ્રો, કે ભાઈ બે દિવસ વાપરો પછી ફેંકી દો. પણ હવે આપણે એ પણ જોવું પડશે કે આપણે ફેંકી દઈએ છીએ ને તો એ કચરો ક્યાં જાય છે, અને અંતે તો આપણી આવનારી પેઢીઓ છે ને એને જ આ બધું નડવાનું છે.
0: હા, એટલે ટકાઉની સાથે સાથે પર્યાવરણ ની પણ સમજ રે, પર્યાવરણને પણ નુકસાન ન થાય એવી રીતની શોધ, એવી રીતના બધા પ્રયોગો અને એવી રીતની વસ્તુઓ ધીમે ધીમે આવે છે ને આપણા ક્ષેત્રોમાં આવતી રહી છે.
1: અને આ જ વસ્તુ ખેતીમાં પણ છે. હવે આપણે ટકાઉ ખેતીની વાત કરીએ છીએ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ.
0: હા, તો અટલબેન, આપણે ચોરે છે ને આવી જ કંઈક આજે ચર્ચા કરવી છે, અને આજનો વિષય છે બાયોચાર, ઓછા ખર્ચે વધુ ઉપજ અને ટકાઉ ખેતી.
1: વાહ.
0: અને આ વિષયે વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે તૃપ્તિબેન રીબડિયા ગામના ચોરે ખાસ આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. એમનો પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે. જૂનાગઢથી ખાસ બેન ચોરે છે ને હાજર થઈ ગયા છે, તો સૌથી પહેલા બેનનું સ્વાગત કરીએ, બેનને કહીએ રામ રામ.
2: રામ રામ. રામ રામ બધાને. રામ રામ.
1: તો તૃપ્તિબેન, અમે જે વાત કરતા હતા એ પ્રમાણે સૌથી પહેલા તો એ સમજાવો કે ભાઈ આ ટકાઉ કૃષિ કોને કહેશું?
2: ટકાઉ કૃષિની જો આપણે આમ તો વાત કરીએ ને તો આપણી 21મી સદીમાં કૃષિ ક્ષેત્રે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ પેદા થઈ છે. એક બાજુ આપણે વધતી જતી વસ્તીને માંગને પૂરી કરવા માટે વધારવાની ખાસ જરૂરિયાત છે, અને સાથે સાથે બીજી બાજુ ઉત્પાદન વધારવા માટે વધુ પડતા ખેડૂતો રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ વધુ પડતા જે રસાયણોનો ઉપયોગ કરીએ છીએ એનાથી જમીનની તંદુરસ્તી છે એ શું થશે, કે જે ઉત્પાદનના જે સ્ત્રોતો છે એમાં કંઈક ને કંઈક ઘટાડો થશે, અને વધુ પડતા ઉપયોગ એને લીધે આપણે જે પ્રવર્તમાન એટલે કે આગામી જે પેઢી છે એની માંગને પૂરી કરી શકે, અને સાથે સાથે ભાવિ પેઢીની અપેક્ષાઓને પણ જો સંતોષી શકે એ રીતે જમીનની ઉત્પાદન અને અન્ય સ્ત્રોતોની તંદુરસ્તી જળવાઈ રહે તેવી વૈકલ્પિક

0: કૃષિ તજજ્ઞતા વિકસાવવાની એક તાતી જરૂરિયાત છે.
1: બરાબર.
0: તો હાલમાં વિશ્વભરમાં કૃષિ વૈજ્ઞાનિકો છે, અર્થશાસ્ત્રીઓ છે, પર્યાવરણવિદો ટકાઉ ખેતી પરિસ્થિતિની એક હિમાયત હાથ ધરી છે. જો આ હિમાયત હાથ ધરી છે ને, એ જ એક પ્રકારની ટકાઉ કૃષિ. ટકાઉ કૃષિને આમ કહીએ તો આપણે જીવંત ખેતી કહી શકાય, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કહી શકાય વગેરે નામોથી ઓળખીએ છીએ. પરંતુ માનવ જીવનની જે બદલાતી જરૂરિયાતને સંતોષવાની સાથે સાથે પર્યાવરણ અને પ્રાકૃતિક સ્ત્રોતોની ગુણવત્તાની જાળવણી કરવાની સફળ કૃષિ તજજ્ઞતાને એટલે જ ટકાઉ ખેતી.
2: તો સરસ બેન, તમે ટકાઉ કૃષિ વિશે પ્રાસ્તાવિક વાત કરી. હવે આપનો જે આજનો વિષય છે બાયોચાર, તો આ બાયોચાર છે એ શું છે એના વિશે અમને થોડી માહિતી આપો.
0: બાયોચાર એટલે એક ચારકોલનો એક પ્રકાર છે. તે કોલસાનું એક સ્થિર સ્વરૂપ પણ માનવામાં આવે છે. તે કૃષિ કચરાને આપણે નિયંત્રિત પરિસ્થિતિઓમાં એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અને એનું તાપમાન નક્કી કરેલું હોય કે આ તાપમાને તમે એમને બાળી અને જે ગેરહાજરીમાં જે કૃષિ અવશેષો છે એમને એમાંથી જે આપણે પદાર્થ મળે છે, કાર્બનયુક્ત જે પદાર્થ મળે છે એ બાયોચાર કહી શકાય. તેમનો ઉપયોગ આપણે વાત કરીએ તો કાર્બન સિક્વેન્સ્ટ્રેશન છે, જમીનમાં સોઇલ કન્ડિશનર તરીકે થાય છે. આવી રીતના બાયોચારની આપણે આગળ વાત કરીશું અને એના જે ફાયદા છે, ગેરફાયદા છે એના વિશે પણ ચર્ચા કરીશું.
2: વાહ. તો બાયોચાર વિશે પ્રાસ્તાવિક વાત કરી, પણ આ બાયોચારનું કોઈ બીજું નામ ખરું?
0: હા, ચોક્કસ. બાયોચારને બજારમાં આપણે કાર્બન બ્લેક છે, એક્ટિવેટેડ કાર્બન છે, ચારકોલ સહિત અન્ય ઘણા પર્યાય નામોથી ઓળખીએ છીએ. બાયોચાર જેને કાર્બન બ્લેક તરીકે ઓળખવામાં આવે છે તે કાર્બનથી ભરપૂર અને કાર્બનિક પદાર્થોમાંથી મેળવવામાં આવેલ એક ઉત્પાદન છે. તેને સ્થિર સ્વરૂપમાં આપણે પહેલા ઘણા વર્ષો પહેલા આપણે હજારો વર્ષ સુધી આપણા પૃથ્વીના પેટાળમાં જમીનમાં નીચે થાપણો તરીકે મળતું હતું એ હવે અત્યારે ખેડૂતોએ બારથી બનાવે છે. બાયોચારને સામાન્ય રીતે ઘણી વખત જૈવિક કોલસો, કૃષિ કોલસો તરીકે પણ ઓળખવામાં આવે છે. બાયોચારને એક બાયોચાર અને બાયોકોલ આ બે વચ્ચે સારો એવો તફાવત છે. હવે બાયોચાર છે, આપણે જમીનની ઉત્પાદન ક્ષમતા એટલે કે જમીનની જે ભૌતિક પરિસ્થિતિ છે, રાસાયણિક પરિસ્થિતિ છે અને જે જીવંત સૂક્ષ્મજીવો છે એમને રહેવા માટેની જે ઘર વ્યવસ્થા છે એના સુધારા માટે બાયોચાર ઉપયોગ કરી શકાય. જ્યારે બાયોકોલ છે એ મુખ્યત્વે આપણે ઉર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરીએ છીએ. આ બંને વસ્તુ બહુ માઇનોર એવો ડિફરન્ટ છે, તફાવત છે એ સમજવા જેવો હતો. પરંતુ ખેડૂત મિત્રો એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ખેતી માટે ઉપયોગમાં લેવાતો પદાર્થ બાયોચાર એટલે જૈવિક અવશેષોમાંથી બનાવેલો એટલે જમીન સુધારક તરીકે કાર્બન પદાર્થ છે.
1: ચુપ્તિબેન, સરસ રીતે આપે સમજાવ્યો બે વચ્ચે ફેર શું છે એ પણ કીધું. તો હવે આ બાયોચાર છે એનો હેતુ શું છે અને એના ખેતીમાં ફાયદા કયા કયા છે એ પણ સમજાવો.
0: ખેતીમાં જો મેડમ આપણે બાયોચારના ફાયદાઓની વાત કરીએ ને, તો આમ જોવા જઈએ તો બધા બહુ ઘણા બધા ફાયદાઓ છે. એમાંથી આપણા જે મુખ્ય પોષક તત્વ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, પોટાશ છે, જે છોડના જે ફિઝિકલ એટલે કે આર્થિક વિકાસ માટે સૌથી મહત્વના તત્વો છે એ, અને એક છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ બધા તત્વો જે છે એમને એ જકડી રાખે છે. જે નાઇટ્રોજન હતું તો એ જમીનમાં ધોવાણ દ્વારા નીચે જતું રહે તો આપણે જે છોડના જે મૂળ છે એ 15 સેન્ટીમીટર સુધી અંદર જતા હોય તો એ નીચે વહી ગયેલો જે નાઇટ્રોજન છે ઉપયોગ ના કરી શકે.
1: બરાબર.
0: પણ બાયોચાર શું કરશે, આ જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે એમને પોતાના જે એમની રચના જેવી છે છિદ્રાળુ કે એની અંદર લઈ લેશે, અવશોષણ કરી લેશે. એટલે એમાંથી આપણો છોડ છે એમાંથી જ ડાયરેક્ટલી ઉપયોગ કરશે. એટલે બાયોચારનો મુખ્ય હેતુ તો શું છે કે આપણા જે ખાતરો છે એનો જે વ્યય થાય છે એમાં ઘટાડો થશે. એટલે ધીમે ધીમે મુક્ત કરશે આપણા જે તત્વો છે, મુખ્ય પોષક તત્વો છે, અને ખાતરનો જે ઓછો ઉપયોગ કરવા માટે એક પ્રકારનો આપણે મંજૂરી આપશે.
1: બરાબર.
2: અટલબેન, રસાયણ જે સાયન્સ ભણ્યા હોય ને એને પદાર્થની ખબર હોય કે ઉદ્દીપક તરીકે કોઈ કામ કરતું હોય, એ પોતે પદાર્થ નથી બરોબર, પણ એની હાજરીથી ઘણો ફરક પડે. એમ આ બાયોચારનો રોલ કંઈક એવો છે કે જે સીધું પોતે ખાતર કે કંઈ નથી, પણ એને કારણે જે ખાતરોનું એબ્સોર્પ્શન છે, ખાતરો જે જમીન સુધી પહોંચે છે એ પ્રક્રિયા સરળ બનતી હોય એવું આપણને

0: લાગે. હવે તૃપ્તિબેન, બીજો પ્રશ્ન કરવાનો મન એ થાય કે ભાઈ આપણે ખેડૂઓને છે ને સરળ શબ્દોમાં બાયોચાર શું છે એ સરખી રીતે સમજાવો, અને બાયોચાર ખાતર છે કે શું એ પણ વિસ્તૃત સમજાવો.
1: બાયોચાર, એક સરળ શબ્દોમાં વાત કરીએ ને તો પાયરોલિસિસ, એટલે પાયરોલિસિસ એટલે એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી અને આપણે કોઈ પણ વસ્તુને ઓક્સિજનની ગેરહાજરીમાં બાળવામાં આવે, બાળવા એટલે કે આપણે સળગાવવામાં આવે, અને તાપમાન એનું નક્કી કરેલું હોય કે 700 સેલ્સિયસ તાપ ડિગ્રી સુધી લઈ જવું કે 500 સુધી લઈ જવું, એ તાપમાન એનું નક્કી છે, અને એને ઓક્સિજનની ગેરહાજરીમાં બાળવામાં આવે ત્યારે જે આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં પદાર્થને બાળવાથી જે આપણે ઉત્પાદન તરીકે છેલ્લે જે થર્મોકેમિકલ પ્રોસેસથી જે આપણે સામગ્રી મળે છે એ આપણું બાયોચાર છે. અને બાયોચાર ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે બાયોચાર ખાતર છે કે શું, ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ બાયોચારનો સીધો જવાબ વાત કરીએ તો ના, બાયોચાર એક ખાતર નથી, પણ ખાતર છે આપણું યુરિયા છે, ડીએપી છે કે બીજું કોઈ ખાતર છે, એની જે ક્ષમતા છે કામ કરવાની એમાં વધારો કરશે. ફોર એક્ઝામ્પલ, આપણે હમણાં જ નાઇટ્રોજનની વાત કરી, એવી રીતના કે આપણો જે યુરિયા ખાતર છે એ ખેડૂત મિત્રોને ખબર હશે કે આપણે જ્યારે પાણીમાં ઓગળે ને એટલે એમાં કેવું છે, નાઇટ્રોજન ડાયરેક્ટલી પ્લાન્ટને છોડને મળવા માટે ઉપલબ્ધ થઈ જાય, પણ જો છોડ ના લઈ શકે એ વધારાનું હતું એ લીચિંગ, એટલે કે ભૂગર્ભમાં જતું જાય, એ ભૂગર્ભમાં જે નાઇટ્રોજન જાય છે એ ખેડૂત પ્લાન્ટ માટે એટલે કે છોડ માટે કંઈ પણ ઉપયોગી નથી. અને સાથે સાથે શું થશે કે એનો આપણે જે ખાતરો વાપરીએ છે એનો વ્યય થશે, અને છેલ્લે ખેડૂતોને કઈ જગ્યાએ પ્રશ્ન થશે કે એનો જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન, ખાતર વધુ વપરાશે તો એનો જે ઉત્પાદનનો જે ખર્ચો લાગ્યો છે એમાં પણ વધારો થાય ને. તમે જ્યારે 2 કિલો યુરિયા વાપરો છો ત્યાં તમે 1 જ કિલો યુરિયા વાપરવાનું થાય તો તમને એ ખૂબ સારો એવો ફાયદો થાય, છેલ્લે તમારી જમીનને પણ ભૌતિક પરિસ્થિતિ સુધરે અને સાથે સાથે તમને ખર્ચામાં પણ ઘટાડો થશે.
2: તૃપ્તિબેન, જ્યારે આપણે જમીનના સ્વાસ્થ્યની વાત કરીએ ને ત્યારે એક શબ્દ બહુ આપણે વાપરતો હોય, પીએચ, જમીનનું પીએચ શું છે, તો એવી રીતે આ બાયોચારનું પીએચ શું છે?
1: બાયોચારની પીએચ છે ને 7-10 એટલે કે આલ્કલાઇન પીએચ હોય. હવે બાયોચારની પીએચ છે એ આલ્કલાઇન છે, એટલે આપણી જે જમીન છે એસિડિક જમીન એટલે કે જે અમ્લતાંક જેમનો 7 થી નીચે છે એવી જમીનમાં જો વાપરીએ તો એ જમીન સુધારક તરીકે ઉપયોગ કરી શકાય. પણ હવે ખેડૂતોને એ પણ પ્રશ્ન થાય કે એમની પીએચ આલ્કલાઇન છે તો આપણે આવી પીએચ વાળી જે સામગ્રી વાપરીએ છીએ તો એ શું આપણી જે સોડિક સોલ છે એટલે કે જે આપણી ભાસ્મિક પ્રકારની જમીન હોય જેમની પીએચ 7 કરતા વધારે છે, આલ્કલાઇન પીએચ વાળી જે જમીન છે એમાં વાપરવો કે શું? હવે આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે કે હા, ખેડૂત મિત્રો વાપરી શકે, પણ ખેડૂત મિત્રોએ પોતાની જમીનનું પરીક્ષણ કરવું પડે. આપણે જે રીતના આપણે કઈ બીમારી થાય તો કેવી રીતના બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ, એવી જ રીતના તમારે તમારી ખેતી ઈ ખેતીનું તમારે પૃથ્થકરણ કરી માટીનું પછી જોવું પડે કે તમારી જમીનની પીએચ શું છે એ મુજબ તમે વાપરી શકો.
0: બરાબર. તો બેન, તમે સરસ બાયોચારના ફાયદા, મહત્વ આ બધી વિશે વાત કરી. હવે પાયાની વાત એ આવે કે ભાઈ આ બાયોચાર આપણે શેમાંથી બનાવવું અથવા તો શેમાંથી બને.
1: ખૂબ જ સરસ પ્રશ્ન છે કે બાયોચાર હવે બને શેમાંથી. બાયોચાર આપણે બાયોચાર તો ઘણા સમયથી વાત કરીએ છીએ, પણ આ શું ખેડૂતો જાતે બનાવી શકે, અને બનાવે છે તો કોણ બનાવે છે? બરાબર છે. હવે એના માટે પહેલા આપણે વાત કરીએ કે બાયોચાર બને છે શેમાંથી. બને છે આપણા જે કૃષિ અવશેષો છે, કપાસની સાંઠી છે, કોઈ બીજું કોઈ ભૂસું છે, એમાંથી બનાવી શકાય. આપણે જેમ વાત કરી કે એને ઓક્સિજનની ગેરહાજરીમાં અને અમુક તાપમાને એને ગરમ કરીએ, અને જે અંગારો જે આપણે મળે છે એની ઉપર પાણી છાંટી અને પછી આપણે બાયોચાર બનાવી શકીએ. મુખ્યત્વે કૃષિ અને વાનસ્પતિક આધારિત જે જૈવિક અવશેષો છે એમાંથી જ આપણે બનાવવાના થતા હોય છે, જેમ કે કપાસની ડાળીઓ છે, મગફળીની સાલ છે, છોડના અવશેષો છે, ઘઉં અને ધાનનો જે પરાળ હોય, મકાઈના સાંઠા છે, શેરડીનો કચરો, બાજરી અને જુવારના અવશેષો, નાળિયેરીના છોતલા પણ ઉપયોગ કરી શકાય. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આપણે, કે જે પ્લાસ્ટિક છે, કોઈ રબર છે, કોઈ પોલિથીન ટાયર છે, અન્ય રસાયણ કચરામાંથી બાયોચાર ક્યારેય બનાવવો નહીં.
2: બરાબર.
1: એમાંથી જે કેમિકલ્સ, જે તત્વો ઉત્પન્ન થાય છે, ઈ ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી

0: રીતે આપણા જે પાક છે એની ઉત્પાદન ક્ષમતા, જમીનની ભૌતિક પરિસ્થિતિ છે, રાસાયણિક પરિસ્થિતિને બગાડવામાં મદદ કરશે. એટલા માટે ખાસ કરી અને જે કૃષિ ઓર્ગેનિક જે કચરો છે આપણા જ ખેતરનો, એને જ આપણે વાપરવાનો છે. જે આપણે બાળી નાખતા હતા એની જગ્યાએ આપણે એને છેલ્લે રાખ થાય ત્યાં સુધી બાળવાનો નથી, એના કરતા કોલસો બને ત્યાં સુધી બાળી અને ઉપયોગમાં કરવાનો છે.
1: બરાબર, એટલે કે જૈવિક કચરાનું પ્રબંધન પણ થઈ શકે વિરલભાઈ આનાથી.
2: બરાબર.
1: હવે બેનને પૂછીએ કે બેન, આ બાયોચાર છે એ કયા પાક માટે ઉપયોગી સાબિત થાય છે?
0: બાયોચાર બધા જ પાક માટે ઉપયોગી થશે, બધા જ પ્રકારના. બાયોચાર મેઇનલી એનું કામ જ એ છે કે ખાતરોનું અવશોષણ કરશે, જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધારશે, કાર્બન જે ઓર્ગેનિક કાર્બન છે, અત્યારે આપણે એક ચળવળ કહીએ ને તો ખેડૂતોમાં આ આપણા રિસર્ચ બધા એના ઉપર ચાલે છે કે જમીનનો જે સેન્દ્રીય કાર્બન છે એ કઈ રીતના વધારવો જોઈએ, તો આ આપણા માટે બેસ્ટ વિકલ્પ છે. એક બેસ્ટ કહી શકાય, કેમ કે આનાથી જમીનનો કાર્બન પણ વધશે, જમીનને કોઈ નુકસાન આમ જોવા જઈએ તો કોઈ નુકસાન નથી, પણ વાપરવાની રીતના આધારે નુકસાન થઈ શકે.
1: બરાબર.
2: તૃપ્તિબેન, હવે આ બાયોચાર વિશે આપણે ઘણી વાત થઈ. હવે આ જે બાયોચાર બનતો હોય એની જે પ્રોસેસ થતી હોય, તો આ પ્રોસેસિંગ યુનિટ છે એ બાયોચારનું ક્યાં આવેલું છે?
0: બાયોચાર આમ જોવા જઈએ ને તો જમીનની માંગને પૂરી કરવા માટે સમય સાથે આપણે કંઈક વિકલ્પ લાવવો પડે, એટલા માટે આ બાયોચાર સારામાં સારો વિકલ્પ છે, જેને લઈ વિવિધ વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે. પરંતુ હાલમાં સૌથી સરળ અને ઉપજાઉ પદ્ધતિ બાયોચારની છે. આ બાયોચારની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે આપણી, એમાં દાંતી ઉપરાંત ખાતે આપણું જે એક દરિયાકાંઠાનું ક્ષારગ્રસ્ત જમીન સંશોધન કેન્દ્ર આવેલું છે, એમને ગત વર્ષે એક સારામાં સારું આખા ભારતની અંદર અગ્રણી એક પગલું ભરેલું છે કે આના માટેનું પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે. હવે એની એક વિશેષતા એ છે કે 4-5 દિવસનો સમય જે માંગતું હતું બાયોચાર બનવા માટે એ આપણે 24 કલાકની અંદર બનાવી શકીએ છીએ. એટલે આમાં બહુ સારો એવો ફાયદો છે કે જેથી કરીને આપણે ઉત્પાદન જે આપણે જે પ્રોડક્ટિવિટી જોઈએ છે કે જેટલું વધારાનું બાયોચાર જોઈએ છે એ પણ મેળવી શકાય અને આપણે ખેડૂતો સુધી પહોંચાડી પણ શકીએ. અને ખેડૂત મિત્રો, બાયોચાર અંગે સંશોધન અને ટેકનોલોજી વિકાસનું સૌથી મહત્વનું કાર્ય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે આપણે ઇજનેર અને ટેકનોલોજી મહાવિદ્યાલયના નવીનીકરણ ઉર્જા ઇજનેર વિભાગ દ્વારા પણ બાયોમાસમાંથી બાયોચાર બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં ગેસિફિકેશન આધારિત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ પ્રક્રિયામાં ખાસ કરી એ લોકો કપાસની સાંઠી જેવા કૃષિ અવશેષોનો ઉપયોગ કરે છે અને બાયોચારનું ઉત્પાદન કરી અને ઉર્જા અંગે સંશોધન કરી રહ્યા છે.
1: બેન, આ તો થઈ મોટા પાયે યુનિટ સ્થાપવાની વાત, પણ હવે કોઈ ખેડૂત છે એને પોતાના ખેતરે જ આ બનાવવું છે નાના પાયે, તો એ કેવી રીતે કરી શકે?
0: ચોક્કસથી બેન, આપણે ખેડૂતો પોતાના ખેતર ઉપર નાના સ્તરે પણ બાયોચાર બનાવી શકે છે. એના માટે આપણી પાસે બે પદ્ધતિ છે હાલમાં, ખાડા પદ્ધતિ અને બીજી છે ડ્રમ અથવા તો ભઠ્ઠી પદ્ધતિ. હવે ખાડા પદ્ધતિમાં શું કરવાનું છે, યોગ્ય કદનો એક ખાડો બનાવી અને જે આપણા કૃષિ અવશેષો છે એમને નિયંત્રિત રીતે સળગાવવામાં આવે છે. નિયંત્રિત એટલે કે એને આપણે ઓક્સિજન પૂરું નથી પાડવાનું,
1: હવા વગર.
0: બરાબર છે. જ્યારે અવશેષો અંગારા જેવો થઈ જાય, એટલે કે આપને ખબર છે ઘણી વખત આપણે ચૂલામાં આપણે રસોઈ બનાવતા હોય કે કોઈ પણ જગ્યાએ અંગારા જેવું આપણે કહેતા ને અંગારા થઈ ગયો છે, હા એવું થઈ જાય ત્યારે એના ઉપર આપણે પાણી અથવા માટી નાખી અને એને ઠંડુ કરી દેવાનું છે. એટલે શું થશે, રાખ નહીં થાય અને કોલસો બનશે. હવે બીજી પદ્ધતિ છે ડ્રમ અથવા તો ભઠ્ઠી પદ્ધતિ. હવે એમાં શું કરવાનું કે લોખંડનો જે ડ્રમ હોય અથવા તો નાની ભઠ્ઠીમાં કૃષિ અવશેષો જે આપણા છે એમને નિયંત્રિત પરિસ્થિતિમાં ગરમ કરી અને બાયોચાર તૈયાર કરે છે. હવે આ રીતના જે તૈયાર થઈ છે ને બાયોચાર, બંને રીતના એને આપણે ડાયરેક્ટલી, એટલે કે જે ઉપયોગ કોલસો જે મળ્યો છે એને ડાયરેક્ટલી આપણે ઉપયોગ નથી કરવાનો ખેતરમાં, આપણે છાણિયા ખાતર સાથે કરી શકીએ, કમ્પોસ્ટ છે વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર સાથે કરી શકીએ અને થોડા દિવસ એની સાથે ભેળવી રાખવાનું છે અને પછી આપણે જમીનમાં એમને આપવાનું છે.
2: હવે અટલબેન, કોઈ પણ વસ્તુ હોય ને એના ફાયદાઓ તો હોય, સાથે સાથે એની મર્યાદાઓ પણ હોય, તો આપણે બેનને પૂછીએ કે ભાઈ બાયોચારના ગેરફાયદા અથવા તો મર્યાદાઓ શું?
0: ખૂબ જ સરસ પ્રશ્ન છે કે બાયોચારના ફાયદાઓની તો ઘણી વાત કરી, હવે ઘણી વસ્તુઓની મર્યાદા પણ હોય છે. બાયોચારના મર્યાદામાં માત્ર ને

0: માત્ર આપણે ઉપયોગ કરવાની જે પદ્ધતિ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, અને બનાવતી વખતે ખેડૂતો જો પોતાની જાતે બનાવે તો એની ઉપર ધ્યાન રાખવાનું છે. બાયોચરના ફાયદા ઘણા છે, પરંતુ જ્યારે ઉપયોગ કરવામાં આવે ને ત્યારે વસ્તુ ધ્યાન રાખવાનું છે કે એને ડાયરેક્ટલી ઉપયોગ નથી કરવાનો. મેં હમણાં જ વાત કરી કે આપણે કોઈ પણ વસ્તુ સાથે એક ઘણી વખત એવું બનતું હોય ને કે એક કરતા જાજા હાથ રડિયામણા એના જેવું છે આમાં, કે તમે એકલા ઉપયોગ કરશો બાયોચારને, એના કરતા કોઈ વર્મી અળસિયાનું ખાતર છે કે આપણું એફઆઈએમ એટલે કે છાણિયું ખાતર છે એની સાથે ઉપયોગ કરીશું ને તો એ વધારે સારું એવું રિઝલ્ટ આપશે.
1: બરાબર,
0: એકલું રિઝલ્ટ આપશે એના કરતા પેલાની સાથે વધારે સારું રિઝલ્ટ આપશે, અને પેલાનો લોસ પણ નહીં થવા દે. જે ખાતરનો જે આપણે લોસ થતો એનો વ્યય નહીં થવા દે. અને બીજી વસ્તુ એ છે કે બાયોચાર આપણે ખેતરમાં નાખીએ, પરંતુ એનું આપણે જમીનનું પૃથ્થકરણ કરી અને નાખવું જોઈએ. કે જો આપણી જમીન ઓલરેડી એનો આંક છે, પીએચ છે એ વધારે છે, તો જો વધારે પડતો બાયોચાર નાખીશું તો જમીનમાં તકલીફ ઉભી થશે. અમુક જે ન્યુટ્રન્ટ છે એટલે કે પોષક તત્વો છે એ જકડાઈ જશે, જમીનમાં રહેશે, તમને ઉપર છોડને નહીં મળી શકે.
1: બરાબર,
0: એટલે જયારે બાયોચાર કોઈ પણ ગમે ત્યારે યુઝ કરીએ ત્યારે આપણે આપણા જમીનનું પૃથ્થકરણ જો કરાવીએ તો. અને ખેડૂત મિત્રોને ખાસ મારે એક વસ્તુ કહેવાની છે કે તમે તમારા આપણા શરીરનું ચેકઅપ ટાઈમે ટાઈમે કરાવીએ છીએ તો આપને જેમાંથી ઉત્પાદન મળે છે, જેના ઉપર આપણે જીવન નિર્વાહ છે, એમને પણ એ વસ્તુનો પણ આપણે ટેસ્ટ કરવો જોઈએ. એને શેની જરૂરિયાત છે? આપણે વિટામિન બી 12 ની ખામી હોય તો આપણે ટેસ્ટ કરાવીએ તો ખબર પડે. તો એવી જ રીતના જમીનમાં પણ જો આપણે પૃથ્થકરણ કરાવશું માટીનું તો આપણે ખ્યાલ આવશે કે આપણી જમીનને કયા પોષક તત્વની ખામી છે.
1: બરાબર, અને એ જ આપણે ખાતર
0: એ જ પ્રમાણે આપણે ખાતર આપવાનું છે. જો વધારાનું ખાતર આપશું એ તો ટોટલી વ્યય છે.
1: હવે તૃપ્તિબેન, છેલ્લો પ્રશ્ન એ પૂછવાનો મન થાય કે કોઈ ખેડૂતને આની તાલીમ લેવી હોય તો કોઈ યુનિવર્સિટીમાં કે ક્યાંય એવી તાલીમ આપવામાં આવે છે ખરી?
0: તાલીમમાં તો જો આપણે મેડમ વાત કરીએ તો તાલીમમાં કેવું હોય કે આપણે ખેડૂત તાલીમ જ્યારે ગોઠવાતી હોય ત્યારે આપણે આ એક ટોપિક ઘણી વખત રાખવામાં આવે છે કે બાયોચાર, અને કદાચ કોઈ પણ ખેડૂત મિત્રને ગમે ત્યારે જરૂરિયાત હોય કઈ રીતના વાપરવું, તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, પછી એનાથી વધારે કે આપણે સ્ટેટ ડિપાર્ટમેન્ટના જે વિસ્તરણ અધિકારી હોય, ગ્રામ સેવકો હોય, એમને પણ આના વિશે એ લોકોને પણ તાલીમ આપવામાં આવે છે.
1: બરાબર,
0: એટલે એની પાસેથી પણ માહિતી મળી શકે. બરાબર છે,
1: તો મને લાગે છે ઘણા બધા મિત્રોને એમ હશે કે તૃપ્તિબેન સાથે વાત કરીને એમની પાસે માહિતી લઈએ, તો એમનો નંબર મિત્રોને લખાવી દઈએ.
2: હા, તૃપ્તિબેન રીબડિયા કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 75 7 28 19 6 66 19 6 66, અને અંગ્રેજીમાં કહું અટલબેન તો 7572819666.
1: વાહ, તૃપ્તિબેન ચોરે બેઠા છે, સરસ મજાની વાતો થઈ છે, તો મને લાગે છે એક સરસ મજાનું લોકગીત સાંભળીએ.
2: હા, લોકગીત સાંભળીએ અને પછી છૂટા પડીએ તૃપ્તિબેનને અને સૌ મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

આ તો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. પીએમ કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. પીઓજેકેના હજારો વિસ્થાપિત લોકોએ જમ્મુમાં પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્માએ તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજના સમુદ્ર મંથનને મંજૂરી આપી છે, જેના નાણાકીય વર્ષ 2030-31 સુધી અમલીકરણ માટે 84,084 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનામાં અપતટીય અન્વેષણ મૂલ્ય શૃંખલામાં વ્યાપક હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.
1: समुद्र मंथन भारत में ऑयल एंड गैस के एक्सप्लोरेशन और प्रोडक्शन का प्रोग्राम है. 84,000 करोड़ रुपीस का प्रोग्राम है. इसके दो कंपोनेंट है बड़े. तो पहला कंपोनेंट है ऑफशोर सीज़मिक डेटा एक्विजिशन, 28,000 करोड़ रुपीस का यह प्रोग्राम है. दूसरा कंपोनेंट है एक्सेलरेटेड ऑफशोर एक्सप्लोरेशन स्कीम, ये 43,200 करोड़ रुपीस का प्रोग्राम है.
0: કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે તરતા સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટના વિકાસ માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના પીએમએસએસવાયને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાને કુલ 5,070 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનામાં 5,000 મેગાવોટના તરતા સોલર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવાની કલ્પના કરાઈ છે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો રહેશે.
1: प्रधानमंत्री सूर्य सरोवर योजना में जितने वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में.
0: કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાને 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 5 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3,15,000 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના દ્વારા ડીબીટી સિસ્ટમથી પાત્ર ખેડૂત પરિવારોને સમયસર અને પારદર્શક આવક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
1: पीएम किसान योजना को और आगे एक्सटेंशन दिया गया है. इस प्रोग्राम में देश के किसानों को क्रॉप साइकिल के हिसाब से बेनिफिट दिया जाता है. साल में 3 बार 2,000 रुपए इनकम सपोर्ट दिया जाता है. इसमें पिछले 5 वर्षों में क्यूमुलेटिव डिस्बर्समेंट अभी करीब करीब 3,10,000 करोड़ रुपए का बेनिफिट किसानों के पास जा चुका है.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 2026-27 થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો એએનએસએફને વધારાની સહાયને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમતની શક્તિનો ઉપયોગ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
1: कम्प्लीट एक कॉम्प्रिहेंसिव व्यू लिया जाएगा. स्टेडियम हो, इंफ्रास्ट्रक्चर हो, ट्रेनिंग का प्रोग्राम हो, न्यूट्रिशन प्रोग्राम हो, मेंटोरशिप हो, उन सब के ऊपर एक बहुत केयरफुली क्राफ्टेड प्रोग्राम बनाया गया है. 29,000 करोड़ रुपीस की ये स्कीम है 5 ईयर्स के लिए और ये सीधा वीविन करेगी ओलंपिक, पैरालंपिक और आगे कॉमनवेल्थ गेम्स को होस्ट करने वाले हैं 2030 में भारत में, उन सब के साथ ये वीविन करेगी.
0: નીટ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમ મુલતવી પછી લોકસભાની બેઠક મળી ત્યારે બપોરે 12 વાગે પ્રમુખ અધિકારી દિલીપ સેકૈયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026ને વિચારણા અને પસાર કરવા માટે હાથમાં લીધું. વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિધેયક આગળ વધાર્યું. ગૃહમાં હોબાળા વચ્ચે વિધેયક કોઈપણ ચર્ચા વિના પસાર થયું. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી

0: શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsone.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abad ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવામાં સંયુક્ત રાષ્ટ્રને સતત ટેકો આપ્યો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ ટેકો વિવિધ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં યુએન શાંતિ રક્ષા કામગીરીમાં તેના અનન્ય યોગદાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ યોગદાન 8 વખત યુએન સુરક્ષા પરિષદના ભારતના સભ્યપદમાં પણ પ્રતિબિંબિત થાય છે. મંત્રીએ કહ્યું કે દરેક કાર્યકાળમાં ભારતીય હિતના મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ પર મુકાયા છે, જેમાં સૌથી તાજેતરનો 2021-22 કાર્યકાળ છે, જેમાં દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અટલ ઇનોવેશન મિશનના પાયાના ઇનોવેટર્સ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે પાયાની નવીનતાઓ સમાજની જરૂરિયાતોને અનુરૂપ છે, કારણ કે તે સ્થાનિક અનુભવ, વૈજ્ઞાનિક વિચારસરણી અને વ્યક્તિગત સર્જનાત્મકતાને સામાજિક જવાબદારીની ભાવના સાથે જોડે છે. ભારતીય રિઝર્વ બેન્કે બલ્ક ડિપોઝિટ માટેના વ્યાજદરો અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. એક સત્તાવાર સૂચના અનુસાર બેન્કોએ બલ્ક ડિપોઝિટ સહિત તમામ ડિપોઝિટ માટેના વ્યાજના દરો તેમની વેબસાઇટ પર અગાઉથી સ્પષ્ટપણે દર્શાવવા પડશે. તેમણે આ પ્રકાશિત દરો અનુસાર વ્યાજ ચૂકવવાનું રહેશે. બેન્કો માટે દરેક કાર્યકારી દિવસે 10 મિનિટના ગ્રેસ સમય સાથે સવારે 10 વાગે બેન્કની વેબસાઇટ પર બલ્ક ડિપોઝિટ ચૂકવવાપાત્ર વ્યાજદરો પ્રકાશિત કરવા ફરજિયાત રહેશે. આ એ પણ સુનિશ્ચિત કરશે કે બેન્કો ગ્રાહકો દ્વારા એક જ દિવસે જમા કરાયેલા સમાન રકમ માટે ભેદભાવ વિના બધી શાખાઓમાં સમાન વ્યાજદરો ઓફર કરે છે. દિલ્હીની એક અદાલતે આજે 2020 દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરો IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય 4 લોકોને આજીવન કેદની સજા ફરમાવી છે. એડિશનલ સેશન્સ જજ પ્રવીણસિંહે ક્વોન્ટમ પર દલીલો સાંભળ્યા બાદ 5 આરોપીઓને સજા સંભળાવી છે. અદાલતે આ ગુનાને ખૂબ જ ગંભીર ઘટના ગણાવી હતી. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર POJKના હજારો વિસ્થાપિત લોકોએ આજે જમ્મુમાં પાકિસ્તાની સેનાના કથિત અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેઓ કેન્દ્ર સરકારને તેની મુક્તિ માટે કામ કરવા વિનંતી કરી રહ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ વિરોધ પ્રદર્શન સેવ અવર સોલ્સ એટલે કે SOS ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત કરાયું હતું, જે POJKના વિસ્થાપિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતે આજે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર POJKમાં કહેવાતી ચૂંટણીઓ પાકિસ્તાની સ્થાપનાનો અપમાનજનક અસ્વીકાર છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને સંક્ષિપ્તમાં જણાવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાની સ્થાપના POJKમાં શાંતિપ્રિય નાગરિકો સામે ક્રૂર બળનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. તેમણે કહ્યું કે કાર્યવાહીમાં 40થી વધુ નાગરિકોના દુઃખદ મૃત્યુ થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા આજે તાઇપેઈ ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પહોંચ્યા. તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રભાવશાળી વિજય મેળવ્યો. ઉન્નતિએ દેવિકા સિહાગને 23-21-21-16 સીધી રમતમાં હરાવીને અંતિમ 4માં સ્થાન મેળવ્યું. બીજી તરફ તન્વીએ 3 રમતની સ્પર્ધામાં થાઇલેન્ડની સુપાનિદા કાટેથોંગને 21-15-18-21 અને 21-14 હરાવી હતી. ભારતીય મુક્કેબાજ પ્રીતિ પવાર અને અંકુશ પંઘાલ કોમનવેલ્થ ગેમ્સ 2026માં પોતપોતાના મુકાબલાના ફાઇનલમાં પહોંચી ગયા છે. પ્રીતિ આજે ગ્લાસ્ગોમાં ઝામ્બિયાની કેથરીન માપે સામે 5-0 વિજય મેળવીને મહિલા 54 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો. પુરૂષોની 80 કિલોગ્રામ સેમીફાઇનલમાં અંકુશ પંઘાલે કેનેડાના જોશુઆ ઓફોરી સામે 5-0 વિજય મેળવ્યો. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ IDF એ જણાવ્યું કે તેણે દક્ષિણ લેબનોનમાં બ્યુફોર્ટ રીજ નીચે અનેક ભૂગર્ભ ટનલ તોડી પાડી છે. સોશિયલ મીડિયા પર ઓપરેશનનો એક વિડીયો શેર કરતા IDF એ દાવો કર્યો હતો કે ટનલ નેટવર્ક એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર તરીકે કામ કરતું હતું, જ્યાંથી સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ ઇઝરાયેલી સૈનિકો અને નાગરિક પર હુમલાઓનું નિદર્શન કરતું હતું. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર અને રાષ્ટ્રીય અપતટીય અન્વેષણ યોજનાને મંજૂરી આપી. PM કિસાન યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. નીટ સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની ઉન્નતિ હુડા અને તન્વી શર્મા તાઇપેઈ ઓપનની સેમીફાઇનલમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.
1: आकाशवाणी है. अब आप प्रियंका अरोड़ा से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए. पहले लोकसभा. लेखक हैं PTI भाषा के दीपक रंजन. लोकसभा में आज विपक्ष